0: ભારત સરકારે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ લાવવા માટે અનેક પગલાં લીધા છે. વિવિધ રાજ્યોમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોમાં વિકલ્પો અપનાવવા માટે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ માત્ર કાયદાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. દરેક નાગરિક પોતાનાથી શરૂઆત કરશે ત્યારે જ સાચો બદલાવ આવશે. વર્ષ 2026માં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. પૃથ્વી આપણું ઘર છે, તેની સ્વચ્છતા અને સુરક્ષા આપણી જવાબદારી છે. જો આપણે આજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું તો આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપી શકીશું. પ્લાસ્ટિક બેગથી છુટકારો મેળવવા માટે નાના નાના પગલાં મોટા ફેરફારો લાવી શકે છે. સૌથી પહેલો રસ્તો કાપડ અથવા શણની બેગનો ઉપયોગ કરવાનો છે. આ ફક્ત પર્યાવરણ માટે સારું નથી પરંતુ ટકાઉ અને સ્ટાઇલિશ પણ છે. તમે જૂના કપડામાંથી ઘરે બેગ પણ બનાવી શકો છો. આ નાના પગલાં ધીમે ધીમે આ મોટા સંકટમાંથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
1: પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું વિરલ રાણા પાસેથી. સંપાદન હતું પરેશ મારોનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જ વારમાં સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું, જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું, આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિ વર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ ગઈકાલથી ઓનલાઈન થઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું, ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા IRCMS પોર્ટલ પર નવીન ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે. કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો ગઈકાલથી પ્રારંભ થયો. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ NDPS અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020, 2021 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે ગઈકાલે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દેશ જાહેર કરાયા છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગઈકાલે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્ચે ગાંધીધામ સંકુલમાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યા.

0: બાદ પ્રથમ આદિપુરમાં ભારે વરસાદી ઝાપટું પડ્યા પછી ગાંધીધામમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. સિઝનનો પ્રથમ વરસાદ હોવાથી લોકોએ પણ થોડો આનંદ માણ્યો હતો, તેમજ અંજાર શહેર અને તાલુકામાં પણ ધીમી ધારે આગમન બાદ ભારે ઝાપટું વરસતા માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છમાં થોડા સમય પહેલા મહેસુલી તલાટીઓની જિલ્લા બહાર બદલી થતાં ખાલી પડેલી જગ્યાઓ પર ગઈકાલે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ કલેક્ટરના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છને રેવન્યુ તલાટી ફાળવાયા બાદ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 7 કર્મચારીને ભરતીના હુકમ આપવામાં આવ્યા હતા. કચ્છમાં નિયમ મુજબ અપૂરતા છાત્રોના મુદ્દે 45 જેટલી ખાનગી શાળા બંધ કરવા તંત્રએ આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આપેલી વિગતો મુજબ જિલ્લામાં 23 માધ્યમિક અને 22 પ્રાથમિક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત ધારાધોરણ કરતાં ખૂબ જ ઓછી હોવાથી સંબંધિત શાળાઓમાં તપાસના અંતે નિયમ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવાથી શાળા સંચાલકોને શાળા બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કચ્છના વણકરોને કાચો માલ મેળવવા માટે દૂર ન જવું પડે તે માટે છેલ્લા 2 વર્ષથી ખાસ ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશના કુલ 39 મુખ્ય વેરહાઉસમાંથી 2 ગુજરાતમાં, લીંબડી અને ભુજ છે. કચ્છના વણકરો અને સહકારી મંડળીઓ વણકર ઓળખ કાર્ડ તેમજ ઈ ધાગા એપના માધ્યમથી સીધા ઓનલાઈન સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના ક્યુ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. ભારત અને જાપાને વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આર્થિક સુરક્ષાના પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી છે. આર્થિક સુરક્ષા સલાહકાર પર ભારત જાપાન સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુરક્ષા ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને સંકલિત હિતો પર આધારિત છે.
2: આર્થિક દુનિયા સપ્લાય ચેઇનમાં રૂકાવટે, ટ્રેડમાં અનિશ્ચિતતા और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है. लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ द टफ गेट गोइंग. भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही. इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इंप्रूवमेंट अपनाते हुए अपने इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं.
1: બંને પક્ષોએ 5 મુખ્ય ક્ષેત્રો, સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. શ્રી મોદીએ ભારત જાપાન સંબંધને વિશેષ ગણાવ્યા.
2: ભારત જાપાન સંબંધ વાકઈ બહોત સ્પેશિયલ હૈ. હમારી ઇકોનોમિક પાર્ટનરશિપ કી સફળતા કે કઈ ઉજ્જવલ ઉદાહરણ હૈ. અભી અભી હમને હરિયાણા કે ખરખોદા મેં मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. पूरे विश्व में सुजुकी की 2/3 कार्स भारत में बनती है और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ સનાઈ તાકાઇચીએ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે અને કડક નિંદા કરી છે. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનના સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ગત વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલ

0: ગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે 29 જુલાઈ 2025ના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોનિટરિંગ ટીમ રિપોર્ટમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRFનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની પણ કડક શબ્દોમાં નિંદા કરી. બંને પ્રધાનમંત્રીઓએ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સહિયારા ધ્યેય તરફ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજમંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ આ કાર્યશાળાની અધ્યક્ષતા કરશે. કાર્યશાળા દરમિયાન 16મા નાણાપંચના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અનુદાનના અમલીકરણ માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યશાળા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન, અમલીકરણ પડકારોની ચર્ચા અને નાણાપંચના અનુદાનના અસરકારક ઉપયોગ માટે વ્યવહાર વ્યૂહરચનાઓનું આદાન પ્રદાન કરવા માટે મંચ પૂરું પાડશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓથી પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદ્ઘાટન કરશે. આ સત્રનો ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા સભ્યોને સમિતિ પ્રણાલીઓ, નાણાકીય દેખરેખ, સંસદીય વિશેષ અધિકારો અને વિધાનસભામાં ઉભરતી ડિજિટલ વિવિધ પહેલોની સમજ આપવાનો છે. આ કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હાજરી આપશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિતા માર્ગરીતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમારોહમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત પાયો પૂરો પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમરનાથ યાત્રા આજથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થઈ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે.
1: બમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારો કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનો કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન પહેલગામ ઓર બાલતર રાસ્તો સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનો રાસ્તો પર અધિકારીઓ ને મેડિકલ કેમ્પ, આરામ કરને કી જગહે, લંગર, પીને કે પાણી કી સુવિધા ઓર મોસમ કી પલ પલ કી જાનકારી રખને જૈસે વ્યાપક ઇંતજામ કિયે હૈ. યાત્રા કો સુરક્ષિત રૂપ સે પૂરા કરને કે લિયે સુરક્ષા કે કડે ઇંતજામ કિયે ગયે હૈ. ઇસ બીચ યાત્રીઓ કા દૂસરા જત્તા આજ સુબહ જમ્મુ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે નિકલ કર ઘાટી કી તરફ રવાના હો ગયા હૈ. આકાશવાણી સમાચાર કે લિયે મેં શ્રીનગર સે ઇશફાક શાહ.
0: દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
2: અગલે 2-3 દિનોં મેં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા ઓર પશ્ચિમી મધ્ય પ્રદેશ મેં ભારી સે બહુત ભારી વર્ષા કા અનુમાન લગાયા હૈ. ઇસી દૌરાન છત્તીસગઢ, તટીય કર્ણાટક, રાજસ્થાન, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરલ, માહે, ઉત્તરાખંડ ઓર વિદર્ભ મેં ભી મોસમ કી એસી હી સ્થિતિ બની રહેગી. મોસમ વિભાગ ને બતાયા કી અરુણાચલ પ્રદેશ, અસમ ઓર મેઘાલય મેં મોસમ ગરમ ઓર ઉમસ ભરા રહેગા. હાલાંકિ દિલ્હીમાં અગલે 24 ઘંટા કે દૌરાન આસમાન મેં બાદલ છાયે રહેને ઓર હલકી બારિશ હોને કી સંભાવના હૈ. નીતિકા ગુપ્તા, આકાશવાણી સમાચાર, નઈ દિલ્હી.
0: યુક્રેનમાં રાજધાની કીવ પર રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. સમગ્ર કીવમાં 30 સ્થળોએ મુખ્યત્વે રહેઠાણક ઇમારતો અને નાગરિક ઇન્ફાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાતક બોમ્બારો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવતા હુમલાનો આવડતો જવાબ છે. તે ઉપરાંત યુક્રેન સતત રશિયાની તેલ રિફાઇનરી પર હુમલાઓના કારણે રશિયામાં ઇંધણનું સંકટ સર્જાયું છે. સીરિયામાં ગઈકાલે દમાસ્કમાં એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ મૂકી વિસ્ફોટ કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ વિસ્ફોટક ઉપકરણ રાજધાનીના હેઝાલ જિલ્લામાં ન્યાય મહેલથી 100 મીટર દૂર સ્થિત કાફેની અંદર મૂકવામાં આવ્યું હતું. થાઇલેન્ડમાં મુકદહાન પ્રાંતમાં ગઈકાલે તીર્થયાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકદહાન પ્રાંતના કુલ 35 સાધુઓ યાત્રા પર હતા. 5 સાધુઓ ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય સાધુના હોસ્પિટલમાં મોત થયા હતા. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં લંડન ખાતે રમાયેલી બીજી સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નેડ સાઇવર બ્રન્ટના 47 બોલમાં 75 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
3: આજના અખબારોમાં જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠક, ગુજરાતમાં પડેલા વરસાદ અને રશિયા યુક્રેન પર કરેલા હુમલાના સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, રશિયા યુક્રેન પર 11 કલાક મિસાઇલો ઝીંકી, 22ના મોત. ફુલછાપની હેડલાઇન છે, જૂનમાં રિસાયેલા જુલાઈમાં રીઝ્યા, ગુજરાત પર વેધર ચક્રવ્યૂહ, 5 સિસ્ટમ એક સાથે ત્રાટકશે. અને સંદેશની હેડલાઇન છે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજમંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ, યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયા યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: सुनते रहिए आकाशवाणी भूज।
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા।

સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30 9:30 સાંજે 5:10 તથા 7:05 કાર્યક્રમ હલો કરિયું કાલ 8:32 રજૂ કરશે પલ્લવી માણેક.

कार्यक्रम गीत शुद्ध 8:45 प्रायोजित कार्यक्रम उमंग सवारे 9 સાંભળી શકશો સંતવાણી સવારે 9:32 નારાયણ સ્વામી પાસેથી સિંધી કાર્યક્રમ સવારે 10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 10:30 લોકસંગીત 10:45 મહિલા માટેનો કાર્યક્રમ સહિયર 12:30 જય ભારતી 1:45 સ્થાનિક સમાચાર 6:25 કાર્યક્રમ યુવાણી 6:30 કાર્યક્રમ ગામનો ચોરો 7:20 આ સિવાય અન્ય સમયમાં અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે સમજૂતી કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિ વર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી સમર્થન મળ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે અપાશે.

0: हीअ हिकु अच्छी कार्यक्रम हलो करियूं ॻाल्हि अने अॼु पाण हिन कार्यक्रम में ॿोलाया आहे हिकिड़ा नंढे ॿार मित्र खे हिनजो नाम आहे व्योम अतुल भाई माणिक। त व्योम भाई तव्हांजो स्वागत आहे असांजे हिकु अच्छी कार्यक्रम हलो करियूं ॻाल्हि में अने अॼु ई ॻाल्हि करे वारा ईअं की ई पहले धोरण थी करी अने छठे धोरण सुधी सतत क्लास में पहलो नंबर आया आईए अने ई सरकारी निशाड़ में भणदा हुआ अने कड़ी रीते ही सरकारी निशाड़ में जानू सीईटी जी परीक्षा पास करे अने पोए ज्ञान शक्ति विद्यालय में भणे था। तो इनजी इन सफर विषय पा अनी थी गाल बोल करियों तो हलिया व्याम भाई आंजो स्वागत है असाजे इन कच्छी कार्यक्रम हलो करियों गाल में।
1: આભાર પલ્લવી બેન અને આકાશવાણી બજ કે આઈ મોકે હટલી તકડના અને મજો અને મજા ભાવ વ્યક્ત કરે જો મોકડના। તો મુજો ના આય વ્યોમ અતુલભાઈ ઠક્કર અને આવ હેવર જ્ઞાન શક્તિ બીએમસીબી મેં ભણા તો આવ પહેલેથી કરી છઠ્ઠે સુધી ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો હોય
0: તો અહીં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યા અંજો રાજ કરવું આય વ્યોમ ભાઈ।
1: हंजो राज ही आए क्या के मस्ती गमेट लिकरनी वे करी कनो पर क्लास में जड़े आके आया शिक्षक भणाई था वे तड़े आयो ध्यान आजे शिक्षक मथे झूणू खपे आने जको भणाई है ता जको मथाड़ू आए हन के पाके बई बार हकड़ी बार वाची गनेनू।
0: बरोबर आई पहले दोरन थी करी ने कितले दोरन सुधी सरकारी निशान में भणायो।
1: आऊ पहले दोरन थी करी ने पंजमे दोरन सुधी सरकारी निशान में भणयो या।
0: आई केडा अभ्यास आंजो करे आया
1: આઉં ઇન્દ્ર પ્લસ પ્રાથમિક શાળામાં મુજો અભ્યાસ કર્યો હે।
0: બરાબર અને તડે પણ અહીં પહેલો નંબર જ આયો મણી સ્કૂલે મે।
1: હા તડે પણ આઉં ફર્સ્ટ રેન્ક જ આયો હે।
0: બરાબર અને સીટી જી પરીક્ષા વિશે થોડો કસાંજે શ્રોતાએ કે જણાયો।
1: હા સીટી એક્ઝામ એટલે કે જોકો પા સરકારી નિશાળ મે જોકો સારા વિદ્યાર્થી હે તા પણ હની જે એટલી પહોંચ નથી વે કે હની કે પા પ્રાઇવેટ મે ભણાઈ શકો તો હન વિશે સરકાર ગુજરાત સરકાર હકડી પરીક્ષા બહાર કરે હે કે હું પરીક્ષા મે આઈ જો મેરિટ અચી વનો તો આકે કણી મળે સ્કૂલ મળે તી જે જાણે કે રક્ષા શક્તિ જ્ઞાન શક્તિ ને હેડી ગત સ્કૂલ અહીં જન્મે આકે એડમિશન જોડે તો તો હી મોકે પંજમે ધોરણ મે આવું ઈ સીટી એક્ઝામ પાસ કર્યો અહીંયા
0: અને આકે એડા એડમિશન મળ્યું હોય બીએમસીબી સ્કૂલ મે।
1: હા તડે મોકે બીએમસીબી સ્કૂલ મે એડમિશન મળ્યું હોય।
0: અચ્છા તો રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ મે એડમિશન ગને લાય કી અલગ અલગ પ્રક્રિયા આય।
1: હા પ્રક્રિયા હી આય કે જ્ઞાન શક્તિ મે આયા ઓછા પર્સન્ટેજ વે તો આકે જોડી મને હલે પોગના રક્ષા શક્તિ મે આકે એસી થી મથે પર્સન્ટેજ ખપે તા અને રક્ષા શક્તિ એટલે કે હન મે આકે મળે સ્પોર્ટ્સ જો ભણાઈએ અને જ્ઞાન શક્તિ એટલે કે આકે મળે વિષય ભણાઈએ।
0: બરાબર અને રક્ષા શક્તિ જો મુખ્ય હેતુ કરવાય।
1: રક્ષા શક્તિ જો મુખ્ય હેતુ હી આય કે આઈ વડા થયો તડાય પોલીસ કે આર્મી જી પ્રેક્ટિસ આજી પહેલાથી જ નાનપણથી જ થયેલી હુએ।
0: બરાબર ને હણે અહીં મૂકે સમજાયો કે આ કે અગિયાર કોરો ભરણું આય ને હજી પણ અહીં પહેલો નંબર ગણીએ છીએ લેને કરીને કોરો કોરો મહેનત કરતા
1: મૂકે વિષય આય સાયન્સ સોરી મૂકે વિષય આય વિજ્ઞાન વિષય મેં કે આવું હનમે બોરી રસપ્રદ વસ્તુ શીખા તો હેવર અને શીખતો જ રહું મૂકે મન આય કે આવું વડો થઈને થયા કે ન થયા પણ વિજ્ઞાન લા કીકને કીક કયા અને આવું હંમેશ જ કોશિશ કરીદો કે હું કદે પણ પઠ્યા ન રહ્યો ના આ હંમેશા પહેલો જ નંબર અચા અલ્લાહ કર્યા હું જડે પણ પાયા શિક્ષક ભણાઈએ તડે પૂરો ધ્યાન હોણો ખપે હેડો જાઉં અગિયાર પકાઈદો।
0: બરાબર અને આજી જ્ઞાન શક્તિ જો કુવાય નિશાળ અને એમ હોસ્ટેલ પણ આય આજી સાથે તો એ હોસ્ટેલ અને નિશાળ કેડી રીતે એમ ભણો।

0: આકે સ્કૂલ તરફથી જડેતો. આકે માત્ર ને માત્ર આયા ઘરજા કપડા ઘની વને જા મેતા. સવારે અથી પોય નાસ્તો, ગરમ નાસ્તો જડે, પોય પંચટાણા તો ખાધે જોવે તો.
1: ઓહો, પંચટાણા ખાધે જ જોડે તો આકે?
0: હા, ને હી પર ઘર જાડો જ. સવાર જે નાસ્તે મેં પૌવા, બટેકા, ઇડલી સંભાર, વગારેલા મુઠિયા, વગારેલી રોટલી, ઢોકરા, થેપલા, ભાજી, હેડું તો ઘણો મળે વેતો. પોએ બપોર જે જમણ મેં શાક, રોટલી, બો શાક, રોટલી, દાળ ભાત, હકડો લીલોતરી ને હકડો કઠોળ જો શાક વેતો. અને સવાર જે નાસ્તો કરી પઠ્યા હસી સ્કૂલ વાર નહોતા, હન પઠ્યા જમણ અસાયો 2 વાગે વેતો. 2 વાગે પઠ્યા હસી ટ્યુશન માં નહોતા, ટ્યુશન પોએ 2 થી 5 વાગે એટલે હસી નાસ્તો કરી લાવવાનો હતા.
1: પાછો સાંજો પણ નાસ્તો?
0: હા, સાંજ જો પણ નાસ્તો કરી લાવવાનો.
1: અચ્છા, તડે ચાય મળે કે સવારે ચાય મળી હતી?
0: સવાર જો પણ ચાય દૂધ જડેતા અને સાંજ જો પણ ચાય દૂધ જડેતા.
1: વાહ ભઈ વાહ,
0: અસાકે તો મોજે મોજ આય. અને મેગી વેતી, પાસ્તા વેતા, ભેલ વેતી, મમરા વેતા.
1: સાંજો નાસ્તે મેળો મળે મળે તો?
0: હા, સાંજો નાસ્તે મે હેડો મળે જડે તો.
1: બરાબર.
0: હન પઠિયા સી ફરીથી ટ્યુશન માં નતા હકડો કલાક.
1: વાહ, એટલે ટ્યુશન પણ બહુ બોટાણા?
0: હા, ટ્યુશન પણ બોટાણા.
1: સવારે કેટલે વાગે નિશાળ ચાલુ થઈ? આંજી
0: સવાર જો સાંજ 8:30 થી કરીને હકડે વાગે સુધી.
1: 8:30 થી હકડે નિશાળ, પછી પાછો જમે જો.
0: હા,
1: જમીને પાછો 2 વાગે પાછો ટ્યુશન.
0: હા,
1: અને પાછો પછી 5 ભણીને પાછો નાસ્તો ને વરી પાછો ટ્યુશન.
0: હા.
1: અચ્છા, ટ્યુશન મે આકે કોરો કોરો ભણાઈએ તા?
0: ટ્યુશન મે આસા કે જકો સવાર જો 6:30 પે ભણાયા આઈએ, હું મળે રિવિઝન કરાઈએ તા અને હોમવર્ક કરાઈએ તા.
1: અચ્છા, મ્યુઝિક કેડો મળે કે?
0: હા, હી પર સવાર જો પછી અને સાંજ જો પછી.
1: બરાબર, મ્યુઝિક ટીચર અલગ અહીંયા આંજા?
0: હા, મ્યુઝિક ટીચર અલગ અહીંયા.
1: બરાબર, પોઈ સાંજો ટ્યુશન ભણીને? પોઈ
0: સાંજો ટ્યુશન ભણી હકડો 2 કલાક રમો હતા હસી, દરરોજ ગ્રાઉન્ડ મેં રમો. અને કડેક હેડો વે તો હસી ભજન મંડળી કહ્યું હતા, કડેક હસી બઈ કોઈ રમત ભેરા ભણી મળીને કહ્યો રમો હતા, અને કઈ વાર તો હસી કસરત ઉપર કહ્યું હતા.
1: બરાબર. આજે સ્વિમિંગ પૂલ કે એડો કે ઇતર પ્રવૃત્તિયા કે કરાઈ ખરા?
0: હા, હી તો શનિ રવિ ભેજ તો.
1: બરાબર, અને બઈ કોઈ ગાલ કરણી મે?
0: અને હા, રાજ્યો પર નાસ્તે મેં, રાજ્યો જમે મેં પણ આગળ ઘણી પણ વેરાયટી જોડ નેરેલા જોડી હતી, જે કે દાલ બાટી આય, ખારી ભાત, ખીચડી કઢી, પછી સેન્ડવીચ, પછી શનિવાર જો દરરોજ મેન્યુ અલગ અલગ વહેતો, જે કે કોઈક ડી ચાઇનીઝ નૂડલ્સ વહેતા, ફ્રાઈડ રાઈસ વહેતા, મંચુરિયન વહેતા, હેડો મળે વહેતો, અને પાઉંભાજી અને પાણીપુરી પણ વહેતા.
1: ઓહો, હેડો સરસ મજા જોવા કે ખાધે જે મળે તો. તો તાંકે ઘરજી જાત પણ ન ચીંધી ઊંધી?
0: કડે પર ઘર જે યાદ આચે તાસી સાહેબ અને મેડમ કે નારી ગનો તા તાસા યાદ કર અસા કે કીપ ઘર જો યાદ નતો આચે.
1: અચ્છા, આંજા સાહેબ ને મેડમ એટલા સરસ અહીં?
0: હા, સાહેબ ને મેડમ એટલે તો કોઈ જી ગાલ નથી, હેડા ખાસા અહીં.
1: બરાબર. અને કોઈ કડે જન્મદિવસ વે કે એડો કીવે પ્રસંગ તો આકે યાદ ના છે? ઘરજી
0: ઘરજી યાદ છે, પણ અસાયા સાહેબ અસાલા કરે ચોકલેટ ઉગાડીએ છે, અને જંજો બર્થડે વે હન ભેરા હસી મળે મોજ કહ્યો અને હન કે હસી વિશ કહ્યો.
1: વાહ, અને બઈ કોઈ પ્રવૃત્તિ આજે ક્લાસ મેં કરાઈ હતા આજે સ્કૂલ મેં?
0: હા હા, ગચ જી કે અસા કે ટ્રેકિંગ મેં ગની વ્યાવા, અસી ટાઉન હોલ મેં ડાન્સ જો પ્રોગ્રામ કયો વો હંજો ના વિંગ્સ પ્રોગ્રામ વો.
1: હા,
0: હેડી તો ગચ બળે પ્રવૃત્તિ એ, જી કે અસા કે સ્વિમિંગ પૂલ મેં ગની વને તા, અસી અસી ડાન્સ પર ઘચ ગયા અહીંયે, જી કે હેવર ટાઉન હોલ મેં વો હન પઠિયા પ અસી ટાઉન હોલ મેં અચી વ્યા અહીંયો, વિજ્ઞાન મેળે મેં પણ અસા હાઈ સ્કૂલ ભાગ ગળે વે, અલ્લા અસી વીડી હાઈ સ્કૂલ મેં વ્યાવા, અને અસી ફરેલા પર મહિને મેં અસી અસા કે ઘની વનેતા, હકડે હકડે મહિને અસા કે ફરેલા પર ઘની વનેતા.
1: અચ્છા, કદા ઘની વ્યાવા ફરેલા કે?
0: અસા કે બુદ્ધ સ્વામિનારાયણ મંદિર, હમીસર તળાવ, રાજેન્દ્ર પાર્ક, ખેંગારજી પાર્ક, આદિયોગી, ત્રિમંદિર, હેડી તો ગચ્છ વસ્તુ અહીં જડા અસી DOD બનોતા, પણ અસા કે હેકડે પ્રવાસ મેં પણ ઘણી વ્યાવા.
1: હા હા, વડો પ્રવાસ?
0: હા, વડો પ્રવાસ.
1: કેટલે ડીજો પ્રવાસ હોય?
0: 2 ડીજો પ્રવાસ હો.
1: બરાબર.
0: અસી પ્રવાસ મેં ધોળાવીરા વ્યાવા, તળે અસી મંદે મંદે રોડ ટુ હેવન મેં વ્યાવા, પણ ધોળાવીરા મેં અસી ઘણી મળે વસ્તુ નેરી, હડા જો જોકો મ્યુઝિયમ વો હડા પાસી વ્યાવા, અને જોકો અવશેષો અહીં

0: இப்போ அசி நேரியாவா
1: ஃபோசில் பார்க்
0: ஹா ஃபோசில் பார்க்
1: தன் மிகுரு நேரியாய்
0: ஃபோசில் பார்க் பே அசி கச்ச பழைய ஃபோசில் நேரியாவா சோக்கோ லாக்கடே ஜே ஸ்வரூப் மே ஹேவர் பத்தர் થઈ வியாங்கி
1: ஹம்
0: તો અસી હું મળે તો નેરા જવા અને રિટર્ન મે પા અસી પાછા રોડ ટુ હેવન બેવા
1: વા
0: અને પોએ અસી હડા રાજ્ય અચીને પાઉં ભાજી ખાધી રહી
1: બહુ સરસ
0: અને 17 તારીખ જો જડે મુજો બર્થડે વો હોને હોને દી અસી પ્રવાસ જો બેવા
1: ઓહો
0: હા અસા કે હોન પ્રવાસ મે ગચ્ચ મજા આવી ગઈ
1: બરાબર તો અહીં કરો ચોંદા પાંચે શ્રોતા કે જ અહીં પહેલેથી કરીને છેલ્લે સુધી પાંચમે ધોરણ સુધી સરકારી સ્કૂલમાં વ્યાવો તો અહીં અગિયાર વધી અને પરીક્ષા દો અને પરીક્ષા મેં પાસ થઈને આ કે કેડી કેડી સ્કૂલું મેં મળે તો એડમિશન તો એ પણ જરાક ચોયો
0: હા હકડીથી પંચ ધોરણ મેં અહીં સરકારીમાં જ ભણ્યાવો તાકે એ પરીક્ષા મેં વધારે લાભ જોડે તો અને હું હકડીથી પંચમી સરકારીમાં જ ભણ્યો તડે મોકે આટલો એટલો લાત લાભ જોડ્યું હોય તો મુજી પણ હેડી ઈચ્છા આય કે આઈ પ સીઈટી એક્ઝામ દો અને હેડી જો કો લાટ સ્કૂલ હું રક્ષા શક્તિ ને જ્ઞાન શક્તિ જેડી હન મે આઈ ભણો
1: વાહ તો વ્યોમભાઈ તો બહુ સારી સલાડ ના આકે કે અહીં પણ ભણો ઘણો અગિયાર વધો અને એ પરીક્ષા હું પાસ કર્યો અને હેડી સરસ બજાજી હોસ્ટેલે મેં મેનો તો એની કે તા ઘરજી યાદ પણ નથી હચી અને સારી એડી મોજ કરીએ તા એ હોસ્ટેલ મેં તો અહીં પણ ભણો પરીક્ષા ઊંડ્યો અને સરકારી લાભ ગણો તો હાણે એ પ્રોગ્રામ પૂર્યો થયો હતો અને વ્યોમભા ખૂબ ખૂબ આભાર આંજો જો કોઈ આકાશવાણી ત્યાં આવ્યા અને એટલી સરસ માહિતી અસાંજે નીડે છોકરે કે ડના
0: આજો પણ આભાર પલ્લવી બેન અને આકાશવાણી ભુજજો પણ આભાર
1: ઘણે ટાઈમ પૂરો થઈ રહ્યો હોય તો સોણદલ મણિભાબેણે કે મુજા જજા કરીને રામ રામ

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: હેતો કંઠ મિતાલી મુખર્જીનો, રચના હતી ઉષ્ણસની.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા

0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમનું સમાપન રૂપકુમાર રાઠોડના સ્વરથી.

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષાના પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ સ્પર્ધાનો પ્રારંભ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે. આઈઆઈટી ગાંધીનગર ખાતે નીર મિશન વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત શાશ્વત ઉર્જા, સ્વચ્છ ઉર્જા, હરિત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિન ઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. દેશની પ્રથમ નેશનલ પેરા કિક બોક્સિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાશે. કચ્છના વણકરોને કાચો માલ મેળવવા માટે દૂર ન જવું પડે તે માટે છેલ્લા 2 વર્ષથી ખાસ ભુજ ખાતે કાયમી વેરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું. ગાંધીધામમાં ગઈકાલે બપોર બાદ પ્રથમ આદિપુરમાં ભારે વરસાદી ઝાપટું પડ્યા પછી ગાંધીધામમાં પણ મેઘરાજાનું આગમન થયું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે.

0: આઈ સુણી રહ્યા છો આકાશવાણી જો ભુજ કેન્દ્ર.
1: પ્રસ્તુત છે સંતવાણી, કલાકાર છે નારાયણ સ્વામી.

સંતવાણી આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા નારાયણ સ્વામી. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 500 અંકનો ઉછાળો, જ્યારે નિફ્ટી 150 અંક વધીને ખુલ્યો. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષાના પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતીરાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતીરાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કારના દુઃખદ પ્રસંગે હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં કંભમ નજીક આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓની પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદઘાટન કરશે. રશિયાએ યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 70થી વધુ લોકો ઘાયલ. સીરિયામાં ગઈકાલે દમાસ્કસના એક કાફેમાં કરાયેલા વિસ્ફોટમાં 9ના મોત. થાઇલેન્ડમાં સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈ પેટા ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર. આઈઆઈટી ગાંધીનગર ખાતે શાશ્વત ઉર્જા, સ્વચ્છ ઉર્જા, હરિત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરી છે સિંધી કાર્યક્રમ સુરહાણ.

નાટક મંગલસૂત્ર અસલોકી કહાણી કલા પ્રકાશ રેડિયો નાટ્ય રૂપાંતર ચાંદની નેભનાણી હિદાયતકાર સુનીતા મોહનાણી

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ વસાણો.
2: અજાણ્યા એપથી બચો.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ ગીત છે ફિલ્મ તેરી કસમનું.

ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં આજે આપે સાંભળ્યા પાર્શ્વ ગાયક અમિત કુમારના જન્મદિન પર તેમના દ્વારા ગવાયેલા ફિલ્મી ગીતો.

Noi sangkadavi kadavi nasenii.

0: चामुंडा वंदो चरण कवि पार तुझी सरपणन काली का जाने कवन तोय गंगा मंत गौ गरी पाय ने पूर्ण धन डम डम मंत डाकली ताल ताली बजे तन पाय संज गल गलाय चक्र जल हले चौदा मळे क्रोल तैंत्री बहुत फुर वेंदळाला दया भौत रूप शक्ति एकल प्रेत रूप पाताल यम गाय गए वार डमरुडा ए जनमा मायावंती
1: દુઆ છંદ આપે સાંભળ્યા વિજયદાન દેવીદાન ગઢવી પાસેથી. આ સાથે જ લોકસંગીત અહીં પૂર્ણ થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ રેડિયો કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ સૌ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ અને નિકાલ કરાયો. ભારતે ઓપરેશન અમિસ્થાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના ચિંતાઓને કારણે તેમના પિતા ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે નહીં. આઈઆઈટી ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ શરૂ કરાશે. 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ અપાશે. નવજાત શિશુઓને બાળ મૃત્યુદર ઘટાડવા અરવલ્લીમાં પાયલટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરાશે. ચોટીલા આકસ્મિક ચેકિંગ દરમિયાન 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રસર સીલ કરી 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આ શ્રેણી 15 થી 27 ઓગસ્ટ વચ્ચે રમાશે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળશો. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. રેડ ફિલ્મનું ગીત સાંભળીએ.

આતિફ અસલમ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ટ્યુબલાઇટ. અરિજિત સિંઘ હર્ષદીપ કૌરને સાંભળીએ, ફિલ્મનું નામ રઈસ.

નુસરત ફતેહ અલી ખાનના સ્વરમાં બાદશાહો ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્મા અને સાથીઓને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

કે મહાલક્ષ્મી અય્યર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ, આજે સવારથી રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થતાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદથી વેળુ નદી 2 કાંઠે, ડોલવણ તાલુકામાં વરસાદથી ઓગણ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં અરવલ્લી જિલ્લામાં નદીઓના પાણીની આવક વધી, સારો વરસાદ નોંધાતા ઊભા પાકને જીવતદાન મળ્યું. તાપીના વાલોડમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ, જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. ભારતે વેનેઝુએલાના અધિકારીઓને નાવિક રાકેશ ચૌહાણના મૃત શરીરમાંથી અંગો કાઢવાની ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી. પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચીએ આતંકવાદના તમામ સ્વરૂપોની કડક નિંદા કરી. યુવા બાબતોના વિભાગે આજે નવી દિલ્હીમાં માય ભારત માટે ઉદ્યોગ સંગઠન પરિષદનું આયોજન કર્યું. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી ટકાઉ, સ્થિતિસ્થાપક અને નવીનતા આધારિત વિકાસના આગામી તબક્કાને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ સ્પર્ધાનો પ્રારંભ. દેશની પ્રથમ નેશનલ પેરા કિકબોક્સિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાશે અને ફીફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જીરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રેખા ત્રિવેદી, ઉદય મજમુદારને સાંભળીએ. રચના છે રમેશ પારેખની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: મિસ્ટર નટવરલાલ ફિલ્મના આ ગીત સાથે જ વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હરિયાળું સ્વાગત કરીએ છીએ. આપને મળવા આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જંગલ અને જંગલી પ્રાણીઓની વાતો, વાર્તાઓ, એમના કિસ્સા નાના મોટા સૌને હંમેશા રોમાંચિત કરી દે છે. લિપિ, તમે ક્યારે ગયા છો જંગલમાં?
1: હા, હું નાની હતી ને ત્યારે ગિરનાર ગયેલી અને અમે લોકો છે ને ગિરના જંગલમાં ગયા હતા. ત્યારે મેં પહેલી વાર સિંહ જોયો. પહેલા તો જયારે સિંહ જોયો ને ત્યારે સાવ એક સામાન્ય પ્રાણી જેવો લાગ્યો, મોટા કૂતરા જેવો. અને મને થયું કે આને શા માટે જંગલનો રાજા કહેતા હશે લોકો. પછી એ થોડો નજીક આવ્યો અને જોરથી દાડ્યો. અરે બાપ રે, ત્યારે મને ખબર પડી કે કેમ સિંહ જંગલનો રાજા કહેવાય છે. અલ્પા, તમારો આવો કોઈ એક્સપિરિયન્સ છે?
0: યસ લિપિ, અમે પણ એકવાર છે ને દીવ ગયા હતા અને પછી ત્યાંથી ગીરના જંગલમાં. અને ખબર છે, ગીર જવાનું નક્કી કર્યું હતું ને ત્યારથી જ સિંહને જોવાનું એક ગજબ એક્સાઇટમેન્ટ હતું. અને અમારા નસીબ એટલા સારા હતા કે અમને સિંહ, સિંહણ અને એમનું બચ્ચું, એમ આખું સિંહ ફેમિલી જોવા મળ્યું હતું. અમે જ્યારે એમને જોયા ને ત્યારે એ વખત એમનું પેટ ભરેલું હતું અને ત્રણેય આરામ કરી રહ્યા હતા. અને તો પણ બોલો, અમારા દિલની ધડકન તો તેજ થઈ જ ગઈ હતી.
1: આવા તો ઘણા બધા એક્સપિરિયન્સીસ બધાની લાઈફમાં હશે. પણ શ્રોતા મિત્રો, આ ઉપરાંત જંગલ, વન બીજી પણ ઘણી રીતે અગત્યતા ધરાવે છે, જેમ કે એમાં રહેલા અઢળક વૃક્ષો. અને શ્રોતા મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કુદરતી સમતુલા જાળવવામાં વૃક્ષોનો ફાળો કેટલો મહત્વનો છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. હવા અને પાણીને શુદ્ધ રાખવા માટે વૃક્ષોનું હોવું અનિવાર્ય છે.
0: બિલકુલ. અને વળી જમીનનું ધોવાણ અને રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ વૃક્ષો કરે છે. વૃક્ષો પક્ષીઓ, પ્રાણીઓ સહિતની સમગ્ર જીવસૃષ્ટિને આશ્રય પણ આપે છે. આ ઉપરાંત વૃક્ષો જમીનને ફળદ્રુપ બનાવવામાં, વરસાદને આવકારવામાં અને વાતાવરણને ખુશનુમા બનાવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, હવા, પાણી, જમીન, પશુ, પંખી, જીવજંતુ, મનુષ્ય, વૃક્ષો, આ બધા જ કુદરતના અલગ અલગ ઘટકો છે અને એ બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે.
1: મનુષ્ય પોતાની ઘણી જરૂરિયાત માટે વૃક્ષો પર નિર્ભર છે. વૃક્ષો કાપીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે અને એટલે જ વધુ વૃક્ષો વાવવા જરૂરી છે, જેથી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે. આવા જ કંઈક વિચારને કેન્દ્રમાં રાખીને વન મહોત્સવની શરૂઆત થઈ. દેશ આઝાદ થયો ત્યારબાદ 1949માં તે વખતના કેન્દ્ર સરકારના ખેતી અને વન વિભાગના માનનીય મંત્રીશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને વૃક્ષ પ્રેમી એવા શ્રી કનૈયાલાલ મુનશીએ લોકો દ્વારા વૃક્ષો વાવવા અને જતન કરવાનો વન મહોત્સવનો કાર્યક્રમ આપ્યો અને ત્યારથી દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે.
0: વન મહોત્સવ એટલે વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગિતાને યાદ કરવાનો અવસર, નવા વૃક્ષો વાવવાની, ઉછેરવા

0: 3.0 અભિયાન સાથે જોડાઈને વન મહોત્સવની ઉજવણી તો શરૂ થઈ ગઈ છે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે વન મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની એક અનોખી પરંપરા પણ રહેલી છે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને એક સાથે જોડે છે.
1: તો ચાલો જાણીએ ગુજરાતમાં કયા કયા સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યા છે. પુનિત વન, સેક્ટર 18, ગાંધીનગર.
0: અંબાજી ખાતે આવેલું માંગલ્ય વન.
1: તીર્થંકર વન, તારંગા, મહેસાણા.
0: ગીર સોમનાથમાં આવેલું હરિહર વન.
1: તો ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આવેલું ભક્તિ વન.
0: શ્યામલ વન, જે આવ્યું છે શામળાજી અરવલ્લીમાં.
1: પાવક વન, પાલીતાણા, ભાવનગર.
0: પાવાગઢ પંચમહાલમાં આવેલું વિરાસત વન.
1: માનગઢ મહીસાગરમાં આવેલું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન.
0: નાગેશ વન, જે છે નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં.
1: કાગવડ રાજકોટ ખાતે આવેલું શક્તિ વન.
0: જાનકી વન છે વાંસદા નવસારીમાં.
1: આમ્ર વન, જે આવ્યું છે વલસાડ ખાતે.
0: સુરતમાં છે એકતા વન.
1: તો આણંદમાં મહીસાગર વન.
0: શહીદ વન બન્યું છે જામનગરમાં.
1: પાલદડ વાવ સાબરકાંઠા ખાતે આવેલું વીરાંજલી વન.
0: તો કચ્છમાં બનાવવામાં આવ્યું છે રક્ષક વન.
1: જડેશ્વર વન, જે બનાવવામાં આવ્યું છે ઓઢવ અમદાવાદમાં.
0: રાજકોટ ખાતે છે રામ વન.
1: મારુતિનંદન વન, જે કલગામ વલસાડમાં છે.
0: તો વળી દુધરેજ સુરેન્દ્રનગરમાં છે વટેશ્વર વન.
1: તો હરસિદ્ધિ વન, જે દેવભૂમિ દ્વારકામાં છે.
0: અને ગત વર્ષ 2025માં ગળતેશ્વર ખેડા ખાતે બનાવવામાં આવ્યું છે ગળતેશ્વર વન. મિત્રો, ગ્રીન કવર વધારવા માટે સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ વૃક્ષો ઉછેરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની નથી, એક નાગરિક તરીકે વૃક્ષો વાવવાની જવાબદારી આપણે પણ નિભાવવી પડશે.
1: શ્રોતા મિત્રો, માત્ર રોપા વાવવાથી નહીં ચાલે, રોપા વૃક્ષો તરીકે વિકસે એ રીતે એનું જતન પણ કરવું પડશે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પોતાના જીવન માટે હવામાંના પ્રાણવાયુનો ઉપયોગ કરે છે.
0: જીવન, ત્રણ અક્ષરનો આ શબ્દ, અને આ શબ્દનું વિશ્લેષણ કરીએ તો એનો બે તૃતીયાંશ ભાગ છે વન. આમ વન વગર જીવન શબ્દ પણ શક્ય નથી, અને વાસ્તવિકતામાં પણ વન વગર જીવન અશક્ય જ છે ને.
1: તો ચાલો શ્રોતા મિત્રો, આપણે સૌ નક્કી કરીએ કે આ ચોમાસામાં એક વૃક્ષ જરૂર વાવીશું.
0: અને આ વાત સાથે જ હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ એક મુલાકાત. સાંભળીએ સર્જન ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત.
2: લક્ષણો શું હોય એટલે આપણે કેમ ખબર પડે કે આ પ્રકારની તકલીફ ઊભી થઈ છે આપણા શરીરમાં?
3: ઘણીવાર એપેન્ડિક્સ, જ્યારે ચેપ લાગે એપેન્ડિક્સમાં, ત્યારે પેટમાં ગેસ થવું, પેટ ભારે થવું, આ શરૂઆતના લક્ષણો છે.
2: બરોબર.
3: જ્યારે એપેન્ડિક્સમાં ચેપ તેની ચરમસીમા પર જાય, વધારે થઈ જાય, ત્યારે પેટની જમણી બાજુમાં દુખાવો થવો અથવા નાભીની નીચે દુખાવો થવો.
2: બરોબર.
3: તાવ આવવો, ઉલટી થવી, ઘણીવાર અસહ્ય દુખાવો અને તેની સાથે ઝાડા થવા, ડાયરિયા થવા, તે પણ તેના લક્ષણોમાં જોવા મળે છે.
2: અચ્છા, હવે સામાન્ય રીતે ઘણીવાર આપણને આવો દુખાવો પણ થતો હોય તો દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી એવું આપણે કહી શકીએ?
3: હા, દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી.
2: બરોબર.
3: પેટમાં અગણિત અવયવો છે, તો તેમાં કોઈ પણ માં ચેપ લાગે અથવા તો પેટમાં ગેસ થાય કે કઈ પણ બીજી તકલીફ થાય તો તે પેટમાં દુખાવો કરી શકે છે.
2: એટલે દરેક દુખાવાને આપણે એપેન્ડિસાઇટિસ જોડે જોડવાની જરૂર નથી, પણ આવો દુખાવો થતો હોય તો આપણે વહેલાસરે આપણા તબીબ પાસે પૂછી જઈએ બહુ જરૂરી છે.
3: હા, પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હોઈ શકે તેવું માનીને તબીબને બતાવવું જરૂરી છે.
2: જી. હવે નિદાન કઈ રીતે થતું હોય કે આ દુખાવો કયા પ્રકારનો છે? આ એપેન્ડિસાઇટિસનો દુખાવો છે કે બીજો કોઈ પ્રકારનો દુખાવો છે, એ આપણે જેને ડાયગ્નોસિસ કહે એ કઈ રીતે થતું હોય છે?
3: અમે સામાન્ય રીતે જ્યારે જનરલ સર્જરીનું જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારથી અમને અમુક લક્ષણો અમુક રોગોમાં જે કોમન છે શીખવાડવામાં આવતા હોય છે કે તાવ આવ્યો, ઉલટી થઈ, પેટમાં જમણી બાજુમાં દુખાવો અમુક ચોક્કસ જગ્યાએ થાય તો એ એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે.
2: બરોબર.
3: એટલે આ ક્લિનિકલ લક્ષણો જોયા પછી મોટાભાગે ડોક્ટર સોનોગ્રાફી અને અમુક લોહીના રિપોર્ટ સજેસ્ટ કરે છે.
2: બરોબર.
3: સોનોગ્રાફીમાં એપેન્ડિક્સનો સોજો જોવા મળે છે અને લોહીના રિપોર્ટમાં ઇન્ફેક્શનના કણો, શ્વેત કણો ઘણા વધારે જોવા મળે છે.
2: બરોબર. એટલે એક રીતે આપણે આપણને કન્ફર્મ થઈ શકે કે ખરેખર આ એપેન્ડિસાઇટિસ છે કે નહીં એ આપણે આ રીતે અમુક પરીક્ષણો કરાવ્યા પછી આપણે.
3: હા
2: જી. હવે એક વખત નિદાન થઈ ગયું કે એપેન્ડિસાઇટિસ છે તો એનો ઉપચાર શું હોઈ શકે?
3: એપેન્ડિક્સ એટલે આપણે એમ કહીએ કે ચોપડીઓમાં સૌથી છેલ્લા પાના હોય એને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ કે જેની શરીરમાં જરૂર નથી. તો એપેન્ડિસાઇટિસ

0: એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થાય તો તેનું ઓપરેશન એટલે કે સર્જરી એ જ એક ઉપાય છે.
1: અચ્છા, એટલે કે જે ભાગમાં ઇન્ફેક્શન છે એ ભાગ દૂર કરવાનો, એવું આપણે કહી શકીએ.
0: હા,
1: હવે આપણને સર્જરીથી કોઈને પણ બધાને ડર લાગતો હોય તો આ સર્જરી પણ આપણે ડરવા જેવી સર્જરી છે કે આનાથી ડરવાની જરૂર નથી?
0: આપણે શરૂઆતમાં જ વાત કરીને કે જો આપણને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે, આપણે તરત જ ડૉક્ટરને બતાવીને, ડૉક્ટર નિદાન કરીને તરત જો ઓપરેશન કરવાનું કરીએ તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી છે, રોબોટિક સર્જરી છે, આ બધાના કારણે તમે સેમ ડે સાંજે તમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.
1: શું વાત છે! અને સર્જરી પછી કોઈ આપણે સાવધાની રાખવાની હોય છે?
0: શરૂઆતના દિવસોમાં ભારે ખોરાકને અવોઈડ કરવાનો, વજન ઉપાડવાનું, હેવી વર્ક એ બધું થોડું અવોઈડ કરવું જોઈએ. બાકી બીજી કોઈ મેજર કોઈ જ સાવધાની રાખવાની જરૂર નથી.
1: હવે આપણે જ્યારે સર્જરીની વાત કરીએ, હવે ઘણા લોકો સર્જરી ટાળવાનું ઈચ્છે, એટલે કે એમ થાય કે આપણે સર્જરી ન કરાવીએ તો એમને કોઈ તકલીફ થઈ શકે એપેન્ડિસાઇટિસની સર્જરી ન કરાવીએ તો?
0: હા, એપેન્ડિક્સ એક બાજુથી બંધ અને એક બાજુથી ખુલ્લું અવયવ છે. હવે આપણે ફુગ્ગાને ક્યાં સુધી ફોલાઈ શકે? જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી.
1: બરોબર.
0: હવે જો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું, તેમાં પરું થયું અને તેનું પાણી ભરાયું, તો એપેન્ડિક્સ ત્યાં સુધી ફૂલી શકે જ્યાં સુધી એની કેપેસિટી હશે. જો એની કેપેસિટી પતી જશે તો એ ફાટવાની શક્યતા રહેશે અને તે પરું આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે,
1: એટલે તકલીફ થઈ શકે. અચ્છા, હવે એ જ આ સંદર્ભમાં એક બીજું સવાલ, ઘણીવાર આપણે એકદમ ઇમરજન્સીમાં એપેન્ડિસાઇટિસની સર્જરી કરવી પડતી હોય છે, એ આવા કોઈ સંજોગો હોય તો એકદમ ઇમરજન્સીમાં સર્જરી કરવી પડતી હોય એવું થાય?
0: એપેન્ડિક્સમાં ઇમરજન્સીમાં સર્જરી બે કારણોથી કરવી પડે છે. જો ઇન્ફેક્શનના શ્વેતકણો ઘણા વધારે હોય, અસહ્ય દુખાવો હોય અને તાવ હોય, અથવા તો એપેન્ડિક્સ પેટમાં ફાટી ગયું હોય, આ બે કન્ડિશનમાં ઇમરજન્સીમાં એપેન્ડિક્સમાં સર્જરી કરવાની જરૂર પડે છે.
1: અચ્છા, હવે ડોક્ટર, તમને એક જે બીજો સવાલ એ થાય કે બધાને એમ થાય કે આપણને આ તકલીફ ન થાય એવું આપણે ઈચ્છીએ, તો આ પ્રકારની તકલીફ ન થાય એ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, એટલે પ્રિકોશન્સ આપણે શું શું લેવા જોઈએ?
0: આપણે પ્રિકોશનમાં જોઈએ તો અત્યારે આપણી લાઈફસ્ટાઈલ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. વારે ઘડીએ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ, ખોરાકમાં ઘણી બધી વસ્તુઓ જે હોય છે સ્વચ્છ નથી હોતી, ચોખ્ખી નથી હોતી, તો જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ, લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ, સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ. આપણી જે લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરીને આ વસ્તુને આપણે અવોઈડ કરી શકીએ છીએ.
1: બરોબર. એટલે આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીએ તો આપણને એપેન્ડિસાઇટિસ થવાની શક્યતાઓ ઓછી થઈ શકે એવું આપણે કહી શકીએ.
0: હા, ઓછી થઈ શકે.
1: અચ્છા, બીજું એક તબીબ તરીકે આપણે આ એક તકલીફ વિશે વાત કરી, એક શારીરિક તકલીફ વિશે વાત કરી, પણ એક તબીબ તરીકે આપ એવી ટિપ્સ આપો અમારા શ્રોતા મિત્રોને કે જે એમને સ્વસ્થ જીવન જીવવા માટે ઓવરઓલ મદદરૂપ થઈ શકે, એવી બે કે ત્રણ ચાર ટિપ્સ આપો.
0: જનરલ સર્જરીમાં હું જેટલા રોગો ભણ્યો છું, જેટલા ઓપરેશન કર્યા છે, એ બધી વસ્તુઓને જો આપણે થતી અટકાવી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોરાક નિયમિત અને જંક ફૂડ ઓછું.
1: બરોબર.
0: સ્ટ્રેસ ઓછો.
1: બરોબર.
0: ઊંઘ નિયમિત.
1: બરોબર.
0: અને કસરત એટલે વ્યાયામ પ્રોપર કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ.
1: એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નિવારવા માટેની આ એક ચાર કે પાંચ વસ્તુઓનું પાલન કરીએ એ છે આપણે કહી
0: શકીએ.
1: તો ડોક્ટર અપર્ણભાઈ, આપે પ્રમાણમાં જેનાથી આપણને ડર લાગે છે એવી એક શારીરિક તકલીફ એપેન્ડિસાઇટિસ વિશે આપે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી અને સરળ ભાષામાં બહુ ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે મળીશું એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. તો મિત્રો, આ વાતચીત બાદ હવે સમય છે આપના ફરમાઈશી ગીતોનો. તો ચાલો સાંભળીએ લાઠીથી દીપક પરમારની પસંદગીનું આ ગીત. ગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: તો આ સરસ મજાના ગીત સાથે જ મિત્રો સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, અમે જઈએ એના પહેલા તમારે એક પ્રોમિસ ચોક્કસ આપવું પડશે કે આ ચોમાસામાં તમે એક વૃક્ષ જરૂર વાવશો. તો બોલો, વાવશો ને? અને વાવ્યા બાદ એનું જતન કરવાનું ના ભૂલાય. હા, તો આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

0: હેતલ રાવલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી ભગવતી કુમાર શર્માની. તે પહેલાં આપણે સાંભળ્યું બાલચંદ્ર શુક્લના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાત.
1: આકાશવાણી સમાચાર, બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત ટીકા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाई ताकाइची ने पिछले वर्ष 10 नवंबर को दिल्ली में हुई आतंकी घटना की भी कड़ी निंदा की. दोनों देशों ने इस निंदनीय कृत्य के अपराधियों, आयोजकों और वित्त पोषकों को बिना किसी देरी के सजा दिलाने का आह्वान किया. श्री मोदी और सुश्री ताकाइची ने अलकायदा, जैश ए मोहम्मद सहित संयुक्त राष्ट्र में सूचीबद्ध सभी आतंकी समूहों तथा संस्थाओं के खिलाफ समन्वित कार्रवाई का आह्वान किया. दोनों प्रधानमंत्रियों ने सुगम और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए समान विचारधारा वाले देशों के बीच सहयोग बढ़ाने की प्रतिबद्धता को दोहराया. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.

0: દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સફળ મુલાકાત બાદ ભારતથી રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની આ મુલાકાત બંને દેશોની ભાગીદારીને વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્ર તથા શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. શ્રી મોદી બાલોત્રામાં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4માંથી એક છે અને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત અને ફાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. ભારત ફાન્સ વેપાર ગોળમેજી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો ટેકનોલોજી, નવીનતા, ઉર્જા અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રીમતી સીતારમણે ફ્રેન્ચ કંપનીઓ અને રોકાણકારોને વિકસિત ભારત 2047ની યાત્રામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારત અને ફાન્સ એઆઈ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર બમણો થયો છે. શ્રીમતી સીતારમણે ભારતમાં કાર્યરત લગભગ 1,000 ફ્રેન્ચ કંપનીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી. નવી દિલ્હીમાં આજે યુવા બાબતોના વિભાગે માય ભારતનું ઉદ્યોગ સંગઠન સંમેલન યોજ્યું. એસોચેમ, ફિક્કી, સીએઆઈટી અને સીઆઈઆઈ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગ હિસ્સેદારોને માય ભારત ઇકોસિસ્ટમનો પરિચય કરાવવાનો અને ઉદ્યોગ સંગઠનો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશના યુવાનો 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મુખ્ય પ્રેરક બળ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ અને માય ભારત વચ્ચેનો સહયોગ આ યુવા ઉર્જાને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય તરફ આગળ વાળવામાં મદદ કરશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: તિરુવનંતપુરમમાં કેરળના મુખ્યમંત્રી VD સતીશને સ્પષ્ટતા કરી કે વિઝીજામ બંદરના હિસ્સામાં કોઈપણ ફેરફાર સરકારની પરવાનગી વિના શક્ય નથી. તેઓ વિઝીજામ બંદરનું સંચાલન કરતી કંપનીમાં ખાનગી રોકાણકારોના હિસ્સામાં ફેરફાર અંગેના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદેશી કંપની દ્વારા 49% હિસ્સાના રોકાણની જાહેરાત રાજ્ય સરકારને જાણ કર્યા વિના કરવામાં આવી હતી. પવિત્ર અમરનાથ યાત્રા આજે સવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થઈ. 57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: બમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારો કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનો કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન પહેલગામ ઓર બાલતર રાસ્તો સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનો રાસ્તો પર અધિકારીઓ ને મેડિકલ કેમ્પ, આરામ કરને કી જગહે, લંગર, પીને કે પાણી કી સુવિધા ઓર મોસમ કી પલ પલ કી જાનકારી રખને જૈસે વ્યાપક ઇંતજામ કિયે હૈ. યાત્રા કો સુરક્ષિત રૂપ સે પૂરા કરને કે લિયે સુરક્ષા કડે ઇંતજામ કિયે ગયે હૈ. ઇસ બીચ યાત્રીઓ કા દૂસરા જત્થા આજ સુબહ જમ્મૂ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે નિકલ કર ઘાટી કી તરફ રવાના હો ગયા હૈ. આકાશવાણી સમાચાર કે લિયે મેં શ્રીનગર સે ઇશફાક શાહ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમરનાથ યાત્રા શ્રદ્ધા, સાંસ્કૃતિક એકતા અને સેવાના મૂલ્યોને મજબૂત બનાવતી રહેશે. તેમણે ભારતીય સેના, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ, BSF, NDRF, ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને યાત્રાળુઓની સેવામાં રોકાયેલા દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જુનાગઢના માંગરોળ અને સુત્રાપાડામાં 13 ઇંચ, તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ વરસાદ થયો છે.

0: મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને ગણદેવીમાં 6 ઇંચથી વધુ તો ડાંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની ટીમે 9 કરોડ રૂપિયાનો 8 કિલોગ્રામથી વધુ નશાકારક પદાર્થ જપ્ત કર્યો. આ સાથે તેની હેરાફેરીમાં સામેલ 3 નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભારત નેપાળ સરહદ પરથી આ પદાર્થ મેળવતા હતા અને વોટ્સએપ આધારિત ડિલિવરી નેટવર્ક દ્વારા તેને દિલ્હીમાં વેચતા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ બુધવારે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરાઈ હતી. બીજી T20 આવતીકાલે માન્ચેસ્ટરમાં રમાશે. ફિફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યારે સ્પેને ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. દરમિયાન પોર્ટુગલ પણ રાઉન્ડ ઓફ 32 મેચમાં ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગે ઇજિપ્ત સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે બેલ્જિયમ, અમેરિકા અને ઇંગ્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. ફ્રાન્સ, નોર્વે, કેનેડા, મોરોક્કો, બ્રાઝિલ અને પેરાગ્વે પણ ક્વોલિફાય થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક મેગા ઓએસએટી ફેસિલિટીનું લોકાર્પણ કરશે. આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટ એક ઉદ્યોગ નહીં પરંતુ હાઇટેક ઉત્પાદન, અદ્યતન એન્જિનિયરિંગ, વૈશ્વિક પુરવઠા શૃંખલા અને હજારો રોજગારીની તકના નવા યુગનો પ્રારંભ છે.
1: આજે દેશમાં 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે અને એમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતના સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે.
0: સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે આઈઆઈટી ગાંધીનગરમાં ટૂંક સમયમાં સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ સમર્થ શરૂ થશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ કેન્દ્રમાં રાજ્યના ઇજનેરી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ ઔદ્યોગિક વ્યવસાયિકો માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થા કરાશે. આ માટે આઈઆઈટી ગાંધીનગર રાજ્યની કોલેજો સાથે સમજૂતી કરાર કરશે. આ કેન્દ્રમાં 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ કેન્દ્રના સંચાલન માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ માટે સલાહકારોની નિમણૂક કરવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ અહીં સેમિકન્ડક્ટર ક્ષેત્રની આધુનિક અને ઉદ્યોગોની માંગ અનુસારની તાલીમ મેળવી શકશે. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અંતર્ગત ડાંગમાં છેલ્લા 6 કલાકમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ થતાં જિલ્લાના 28 માર્ગો અવરોધાયા છે. ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં વેરાવળ, કોડીનાર, તલાળા, ઉના અને ગીરગઢડામાં ભારે વરસાદ થયો છે.
2: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં 5 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર વાઘેલાએ આપતકાલીન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ કર્મચારીઓને રાહત કામગીરી માટે કોઈપણ સમયે સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: અરવલ્લીમાં મોડાસા, માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે.
3: અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે અને જિલ્લાના ભિલોડા, શામળાજી, મેઘરજ, માલપુર અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકાની ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે તો શામળાજીના મોટા કંથારિયા નજીક પણ નદીમાં રાજસ્થાનનું નવું પાણીની આવક નોંધાઈ છે. આ સાથે જ સાઠંબામાં 48 મિલીમીટર અને બાયડમાં 58 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
0: તો જૂનાગઢના માળિયા, કેશોદ અને માંગરોળમાં 9-11 ઇંચ વરસાદ થતાં લોકોને નીચાણવાળા વિસ્તારમાં અને દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે. નવસારીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે રજા અપાઈ છે. મહેસાણાના વિજાપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. ઉપરાંત તાપી, દ્વારકા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. રાજ્યભરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 68 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ ડાંગના વઘઇ તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના ચીખલી અને વાંસદા, સુરતના અંબિકા, વલસાડ, તાપીના ડોલવણ અને નવસારીના ગણદેવી તાલુકામાં 7-8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાયના તાલુકામાં 7.5 ઇંચ વરસાદ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. દરમિયાન હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું મોડું આવતા રાજ્યમાં અત્યાર સુધી આ મોસમનો 9.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ મે મહિનામાં ભરૂચ શહેર અને નજીકના વિસ્તારોમાં હાથ ધરાયેલ સ્વતંત્ર ડ્રાઈવ ટેસ્ટના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા છે. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓના વાસ્તવિક સમયની ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. દરમિયાન ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ, કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા ડાઉનલોડ અને અપલોડ થ્રુપુટ વગેરે જેવી મુખ્ય ગુણવત્તા સેવા પરિણામો માટે TSPS ના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક જનક જાગીરદાર. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ખેડામાં આગામી 8 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. તેમ છતાં સમગ્ર ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો. ખેડામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સઘન સફાઈ હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત 1 સિવિલ હોસ્પિટલ, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 246 આયુષ્માન આરોગ્ય મંદિર સહિતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો. પહેલા જ દિવસે 3,02,606 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવતા 92.57% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ. જિલ્લાના કમળા ગામ ખાતે મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે 0-5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવાની અપીલ કરવામાં આવી હતી. નડિયાદમાં 1 નવા આધાર સેવા કેન્દ્ર ASK નું ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાયું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે. 5-17 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા અપાશે. આ અંગે સાંસદશ્રીએ કહ્યું હતું કે ખેડામાં આ આધુનિક ASK નાગરિકો માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓનો સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્રીય પ્રભાવને વિસ્તારવા તરફ આ એક અનન્ય મહત્વની સિદ્ધિ છે. ગોલબેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ખેડા પ્રાદેશિક પરિષદ યોજાઈ ગઈ. તેમાં વિવિધ ઉદ્યોગો સાથે 1,763 કરોડ રૂપિયાથી વધુના 43 જેટલા સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન મંજૂરી પત્રો અને સહાય પત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણાવતા કહ્યું હતું કે વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી તરીકે ઉભર્યું છે. મહુધાના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે ચકલાસી ખાતે નવી શાળાઓના ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું. 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કન્યા શાળા અને 96 લાખ રૂપિયાના ખર્ચે કુમાર શાળા ચકલાસી માટે નવા શાળા ભવનનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી મહેડાએ શિક્ષણની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સંપન્ન કરવા સરકાર સક્રિય હોવાનું જણાવ્યું. ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો મહત્વ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ખેડામાં PM શ્રી બ્રાન્ચ શાળા ચકલાસી અને સર્વોદય વિનય મંદિર માધ્યમિક શાળા ચકલાસીના સંયુક્ત ઉપક્રમે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ કહ્યું હતું કે રાજ્યની પ્રથમ સોલાર આધારિત AC શાળામાં સરકારી સહાય અને દાતાઓના સહયોગથી ડિજિટલ ક્લાસરૂમ, બ્રોડબેન્ડ, વાઇફાઈ તથા અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળા આજે વૈશ્વિક સ્તરની બની છે. સરકારી શાળામાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા રાહ જોઈ રહ્યા છે. તે સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના મજબૂત વિશ્વાસનું પ્રતીક હોવાનું પણ શ્રી મહેડાએ ઉમેર્યું હતું. ખેડામાં ખેત બચાવો અભિયાન શરૂ કરાયું. જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂત અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગળતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું ગત 20 જૂને આયોજન કરાયું હતું. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમી કોટી છે અને સાંભળીએ રચના છે કેશુભાઈ પટેલની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: vehicles, including e-rickshaws. Sources in the Ministry of Electronics and Information Technology said the decision was taken due to security concerns and the possibility of misuse. India has stepped up its humanitarian assistance to earthquake-hit Venezuela under Operation Amistad. Sharing pictures of the ongoing medical relief efforts on social media, the Ministry of External Affairs said the Army Field Hospital continues to provide medical care to affected communities in Venezuela. The Indian Embassy in Venezuela has said India's humanitarian relief efforts in the South American nation have received widespread acclaim from the public for its professionalism and quality of service. Benchmark domestic equity indices ended with modest gains today, extending their rising streak for the third straight session. The Sensex rose 262 points to close at 77,764. The Nifty also added 95 points to settle at 24,271. The India Meteorological Department, IMD, has issued red alert for heavy to very heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra, Odisha and West Madhya Pradesh till tomorrow. In the FIFA World Cup, Switzerland defeated Algeria 2-0 in Vancouver, Canada to enter the round of 16. For the quarterfinal berth, Switzerland will face either Colombia or Ghana on Tuesday at the same venue. And that is the end of this news bulletin.
1: Akashwani Bhuj, Prastuche Ajna Mukhya Samachar. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક મેગા OSAT ફેસિલિટીનું લોકાર્પણ કરશે. BCCIએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. રતાડિયા સીમમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. મુંદ્રાના દરોડામાં 4,34,00,000ના મુદ્દામાલ સાથે 11 પકડાયા. કચ્છને મળ્યા 121 નવનિયુક્ત મહેસૂલી તલાટી. ગ્રામીણ સ્તરે વહીવટી કામો વેગવંતા બનશે. 1 જુલાઈથી કચ્છના તમામ તાલુકા મથકોએ જમીન દફતર ખાતાની નવી કચેરીઓ કાર્યરત. શિક્ષણ તંત્ર દ્વારા સુનાવણી. કચ્છની 45 ખાનગી શાળાઓમાં 15થી ઓછા છાત્રો હોવાથી બંધ કરવા નોટિસ. ભુજમાં કાયમી વેરહાઉસ મળતા કચ્છના વણકરોને મોટી રાહત. ઓર્ડર આપવા ઈ ધાગા એપ અને ઓળખ કાર્ડથી સીધું જોડાણ. ગાંધીધામ પાલિકાની 3 મહિનામાં 13,40,00,000ની વેરા વસૂલાત. ભુજ તાલુકામાં વિવિધ સરકારી વિભાગોમાં મંગલમ કેન્ટીન શરૂ કરવા રસ ધરાવતા સખી મંડળ કે સ્વસહાય જૂથ પાસેથી અરજીઓ મંગાવાઈ. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093

0: પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ફિલ્મ છે તહેઝીબ. કલાકારો આશા ભોંસલે અને સુખવિંદર સિંહ.

0: શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है.
0: भारत ना माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन अने माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना अविरत प्रयासों ना परिणामे आज साणंद, धोलेरा अने अपना डायमंड हब सूरत ने सेमीकंडक्टर क्रांति मा आवरी लईने ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
2: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: સાંભળીએ અલકા યાજ્ઞિકે ગયેલું સ્વદેશ ફિલ્મ ગેટ.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનની

0: વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: અરે ભાઈ, તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
4: મેં પહેલે કભી ઇતની ખુશ નહીં રહી.
5: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશો મેં એસા હી હું ફિલ્મનું ગીત, જેને ગાયું છે સુનિધિ ચૌહાણ અને જયેશ ગાંધીએ.
4: લોટ કર આઉંગી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોક સંગીત.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું મૌલિક રામાનંદીએ ગાયેલી મૂળદાસની રચનાથી. પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: ख़ासि ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। भारत चयो त जेसिताईं पाकिस्तान सरहदबार दहशतगर्दी जी पुठभराई करणु कोन छॾींदो तेसिताईं सिंधु जल नदी महमल रहंदी। प्रधानमंत्री श्री मोदीअ श्री अमरनाथ यात्रा खे मुल्क जी रूहानी रवायत ऐं सकाफ़ती एकता में हिकु दाइमा बाब करे मञियो ऐं श्रद्धालुनि जी नेक तमनाऊं ॾिनियूं। माली वज़ीराणी निर्मला सीतारमन फ्रांस जे सीड़पकारियुनि खे विकसित भारत 2047 जी यात्रा में हिसो वठण लाइ अपील कई। प्रधानमंत्री नरेंद्र मोदी सुभाणे गुजरात ऐं राजस्थान जे दौरे ते रहंदो। गुजरात, गोवा, मध्य प्रदेश ऐं विच महाराष्ट्र जे कुझु हिसनि में तेज़ बरसात लाइ रेड अलर्ट जारी कयो वियो। ख़बरुनि जो इहो अंक ते पूरो थियो। नमस्ते।
1: आकाशवाणी भुज समाचार अशरफ नथवाणी वांचे छे। नमस्कार। प्रधानमंत्री नरेंद्र मोदी आवतीकाले अमदावादना साणंदमां अत्याधुनिक मेगा OSAT फेसिलिटीनुं लोकार्पण करशे। आ अंगे राज्यना विज्ञान अने टेक्नोलॉजी मंत्री अर्जुन मोढवाड़ियाए कह्युं के आ प्रोजेक्टथी एक उद्योग नहीं परंतु हाईटेक उत्पादन, अद्यतन एंजीनियरिंग, वैश्विक पुरवठा श्रृंखलानी तकना नवा युगनो प्रारंभ थशे। ભારતીય હવામાન વિભાગના 1 જૂનથી 2 જુલાઈ સુધીના દેશવ્યાપી વરસાદના સત્તાવાર આંકડાઓમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે। આ આંકડાઓ મુજબ આખા ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 126.2 મિલીમીટર વરસાદ પડવો જોઈતો હતો, પરંતુ તેની સામે માત્ર 38.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે 70% સીધી ઘટ છે। દેશમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા 10 જિલ્લાઓની યાદીમાં સૌથી પહેલાં 3 નામ ગુજરાતના છે, જેમાં કચ્છ, મોરબી અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય। કચ્છમાં આ 32 દિવસના લાંબા સમયગાળામાં સામાન્ય રીતે 56.6 મિલીમીટર વરસાદની અપેક્ષા હોય છે, જેની સામે આ નહિવત 0.9 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ડેટા મુજબ આખા સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સરેરાશ 105.6 મિલીમીટરની સામે 81% ઘટ સાથે માત્ર 20.6 મિલીમીટર વરસાદ પડ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 93,321માંથી 30,845 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે, એટલે કે સમગ્ર રાજ્યનું પરિણામ 33.05% આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 27.36% પરિણામ આવ્યું છે। પરીક્ષા આપનાર 16,120 વિદ્યાર્થીઓમાંથી 4,411 ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે। કચ્છ સહિત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં સ્નાતક કક્ષાના પ્રવેશ માટે જીકાસ અંતર્ગત મહત્વનો નિર્ણય લેવાયો છે। 4 પ્રવેશ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે VSBC રાઉન્ડ જાહેર કરાયો છે, એટલે કે આ રાઉન્ડમાં અગાઉની જેમ જીકાસ દ્વારા કેન્દ્રીય મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે, પરંતુ ખાલી બેઠકોના આધારે સંબંધિત કોલેજો અને યુનિવર્સિટીઓ જ વિદ્યાર્થીઓને મેરિટ મુજબ સીધા જ પ્રવેશ આપશે। આ નવા નિર્ણયથી જે વિદ્યાર્થીઓ જીકાસ પર નોંધણી કરાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી પ્રવેશથી વંચિત રહ્યા છે તેમને ખાલી બેઠકોના આધારે સીધો લાભ મળશે। દરમિયાન પૂરક પરીક્ષાના પરિણામ બાદ પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જીકાસ પર નોંધણી કરીને VSBC રાઉન્ડમાં ભાગ લઈ શકશે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની નવી તક મળશે। ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી સંલગ્ન 52 કોલેજોમાં સ્નાતક કક્ષાની અંદાજે 12,500 બેઠકો ઉપલબ્ધ છે, જેમાં 10,600 વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી કરાવી હતી। 4 પ્રવેશ રાઉન્ડ પૂર્ણ થતાં 7,000 વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે। હવે નવો રાઉન્ડ જાહેર થતાં આ સંખ્યામાં વધારો થશે। જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી મહેસૂલી તલાટીઓની જગ્યાઓ આખરે ભરાઈ જતાં ગ્રામીણ વહીવટી માળખાને મજબૂતી મળવાની આશા સેવાઈ રહી છે। રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા અંતર્ગત કચ્છ જિલ્લાને કુલ 130 મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી હતી, જે પૈકીની વહીવટી તપાસ બાદ અંતિમ ચરણમાં સંપૂર્ણ યોગ્ય ઠરેલા કુલ 121 મહેસૂલ તલાટીઓને સત્તાવાર રીતે નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે। કુલ ઉમેદવારો પૈકી 7 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રત્યક્ષ રીતે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા, જ્યારે ગાંધીનગર ખાતે હાજર રહેલા ઉમેદવારો સિવાયના અન્ય તમામ બાકી રહેતા નવનિયુક્ત ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમમાં સીધા જોડાયા હતા, જ્યાં કલેક્ટરના હસ્તે તેમને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। જમીન માપણી કે મોજણીની કામગીરીને વધુ સુદૃઢ અને પ્રજાલક્ષી બનાવવા માટે જિલ્લાના તમામ તાલુકા મથકોએ જમીન દફતર ખાતાની 11 નવી કચેરીઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીન વ્યવસ્થાથી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને જમીન સંબંધિત જટિલ પ્રશ્નોનું નાગરિકો તથા

તો જિલ્લા મથક સુધી આવવાને બદલે સ્થાનિક સ્તરે જ આયોજનબદ્ધ રીતે ઝડપી નિરાકરણ લાવી શકશે. આ કચેરીઓ આગામી સમયમાં જમીન સંપાદન, રીસર્વે અને માપણીના પ્રશ્નો ઉકેલવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. હાજીપીર સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ નોંધણી અને બિનચેપી રોગોના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ 52 પાત્ર લાભાર્થીઓના આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને અન્ય બિનચેપી રોગો માટે આરોગ્ય તપાસ પણ કરાઈ હતી. તપાસ બાદ જરૂરી આરોગ્ય પરામર્શ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દહીસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત નારાયણપુર ગામની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કુલ 143 વિદ્યાર્થીઓને TD અને DPT રસી આપવામાં આવી હતી, જ્યારે 96 વિદ્યાર્થીઓનું 4D સ્ક્રીનિંગ અને HP ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે આપણે અરસપરસ આપણી માહોલ જે જોઈ રહ્યા છીએ કે દેશ દેશ વચ્ચેના જે માહોલ જોઈ રહ્યા છીએ, આ માહોલ વખતે આપણે તમામ સમજદાર અને ભણેલ ગણેલ જે વ્યક્તિઓ છે, યુવા નાગરિકો છે તમામ, એ લોકોએ તો ખાસ સમજવાની જરૂર છે કે આપણે લોકો કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, આપણા દેશને અધરવાઇઝ આપણી આ સૃષ્ટિને આપણી આખી દુનિયાને આપણે કઈ દિશા તરફ દોરી રહ્યા છીએ. એમાંથી જરાક જાગૃત થઈને આપણે આપણા દેશને આખા વિશ્વને શાંતિ તરફ જે છે એ પ્રેરવાનું કામ કરવાનું છે આપણે દોસ્તો. અને એના માટે જ થઈને આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જે વિશ્વ શાંતિ અને વિજ્ઞાન આ બંને બાબતો એકબીજાની સાથે ક્યાં સંલગ્ન છે અને કેવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની સરસ મજાની માહિતી આપણી સમક્ષ રજૂ કરવાના છે. તો પ્રસ્તુત છે તેમનો ઇન્ટરવ્યૂ જેનું નામ છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તેઓ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની સરસ મજાની માહિતી આપવાના છે. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે નાસદીય સૂક્ત. આ સૂક્ત લેવામાં આવ્યો છે ઋગ્વેદમાંથી અને ફિલ્મ આલ્બમ છે ભારત એક ખોજ તેમાંથી. તો સાંભળીએ નાસદીય સૂક્ત.

0: યુવાણી કાર્યક્રમના સૌ દોસ્તોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાણી કાર્યક્રમમાં આજે એક તદ્દન નવા વિષયની વાત કરવાની છે. વિજ્ઞાન ધર્મ આ બંને વચ્ચેના સંબંધની વાત કરીએ છીએ, સાથે સાથે અત્યારે વિશ્વમાં જે પ્રકારે આતંકવાદનો માહોલ ફેલાઈ રહ્યો છે તેના સંદર્ભમાં વિશ્વ શાંતિની વાતો પણ થઈ રહી છે. પણ આ બધામાં આપણે વિજ્ઞાન અને વિશ્વ શાંતિ એ બંનેનો સંબંધ કઈ રીતે છે અને એમાં વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થઈ શકે અને વિજ્ઞાનની ભૂમિકા શું છે, આ વિષયની કેટલીક વાતો આજે સાંભળીએ. રજૂ કરી રહ્યા છે પ્રાધ્યાપક શકુંતલા નેને, તો સાંભળીએ વિશ્વ શાંતિ અને વિજ્ઞાન.
1: ઓમ દેવઃ શાંતિઃ, અંતરિક્ષમ શાંતિઃ, પૃથ્વી શાંતિઃ, આપઃ શાંતિઃ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિઃ, વિશ્વે દેવા શાંતિઃ, બ્રહ્મ શાંતિઃ, સર્વ શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. અર્થાત સ્વર્ગમાં શાંતિ હો, અંતરિક્ષમાં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જળમાં શાંતિ હો, ઔષધિઓની શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો અને અંતમાં શાંતિ અને કેવળ શાંતિ જ હો અને તે શાંતિ મારામાં હો. યજુર્વેદમાંની આ પ્રાર્થનામાં વિશ્વ શાંતિ માટેનો વૈશ્વિક સંદેશ સમાયેલો છે. એટલું જ નહીં, તેમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. અંતરિક્ષમાંથી વિનાશક કિરણો આવે અને હાલની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય, પૃથ્વી હચમચી ઉઠે તો શું થાય એનો આપણને સૌને અનુભવ છે. મેઘરાજા કે દરિયાના તાંડવનો પણ આપણે સ્વાદ ચાખ્યો જ છે. અને સૌથી મહત્વની છે આપણી આંતરિક શાંતિ. આમ સમગ્ર વિશ્વમાં સર્વત્ર શાંતિ હોય તે માટે સંવાદિતાની જરૂર છે. સંવાદિતા હોય તો જ શાંતિ શક્ય છે. વિસંવાદિતા કે વિખવાદના વાતાવરણમાં ક્યારેય શાંતિ શક્ય જ નથી. વિશ્વનો અત્યંત મહત્વનો ઘટક મનુષ્ય છે. મનુષ્ય ધારે તો સંવાદિતા સર્જી શકે અને નહીતર વિખવાદ પણ સર્જાય. મનુષ્યનું મન અને શરીર સ્વસ્થ હોય તો સંવાદિતા સર્જવામાં કંઈ જ મુશ્કેલી ન હોય. મન વિચારોનું ઉદ્ભવ સ્થાન તો છે જ અને શરીર સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વિજ્ઞાનની શોધો પણ વિચારોમાંથી ઉદ્ભવે છે અને વિજ્ઞાનની શોધોમાંથી જ મનુષ્યના જીવનને ઉપયોગી ટેકનોલોજી જન્મે છે. જરા બારીકાઈથી વિચારીએ તો વિસંવાદ કે વિખવાદ સર્જાય છે શાને કારણે? મનુષ્યને જીવવા માટે જરૂરી વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન, આ મેળવવા માટે તે સતત મહેનત કરે છે, જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. આવું કરવા છતાં જો આમાંથી જરૂરી કંઈક ન મળે ત્યારે પછી વિસંવાદ અને વિખવાદ શરૂ થાય છે. આમાં સંચિતો અને વંચિતો વચ્ચેના ભેદને કારણે પણ વિસંવાદ થાય છે. વળી આવું માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં, પ્રજા પ્રજા કે દેશો દેશો વચ્ચે પણ થાય છે અને તે યુદ્ધનું સ્વરૂપ લે છે. વિજ્ઞાન આમાં કંઈ મદદરૂપ થઈ શકે ખરું? કેટલાક લોકોને તો એવું લાગે છે કે યુદ્ધ માટે નવા નવા શસ્ત્ર અસ્ત્રો વિજ્ઞાનની મદદથી જ બને છે, એટલે તે તો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. હકીકતે વિજ્ઞાન થકી જ શાંત હરિત ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ પણ શક્ય બન્યા છે. એટલે કે ભૂખ્યાને અન્ન પૂરું પાડવા અને તન ઢાંકવા કપડું વિજ્ઞાનની મદદથી જ બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારના અભાવને દૂર કરવા

0: જો એ કોઈ મહત્વનું પરિબળ કામ કરતું હોય તો તે વિજ્ઞાન છે. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત જીવનને અસર કરતી બીજી ઘણી બાબતો છે. એક મહત્વની બાબત છે આરોગ્ય. માનવ જીવનમાં આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જુદી જુદી શારીરિક તકલીફો કે દર્દો જાણે કે જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. કેટલાક લોકોને લાગે છે કે હાલમાં જૂના સમય કરતાં રોગોનું પ્રમાણ વધી ગયું છે. થોડે ઘણે અંશે એ સાચું છે કે આધુનિક સમયમાં પ્રદૂષણોનું પ્રમાણ વધવાને કારણે કેટલાક દર્દો વધ્યા છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે વિજ્ઞાનના અભ્યાસને કારણે દર્દોનું સચોટ નિદાન શક્ય બન્યું છે. અને નિદાન સચોટ હોય તો સ્વાભાવિક રીતે એની ચિકિત્સા પણ યોગ્ય રીતે કરીને માણસ રોગમુક્ત બની શકે છે. વળી ચિકિત્સા માટેના સાધનો અને ઔષધો પણ વિજ્ઞાન જ આપે છે. વનસ્પતિમાંથી કે રસાયણોનો ઉપયોગ કરી ઔષધો બનાવવા માટેની વિજ્ઞાનની શાખાનો પણ ઘણો વિકાસ થયો છે. ઉપરાંત કેવી જીવનશૈલી અપનાવવાથી દર્દોથી બચી શકાય એ જ્ઞાન પણ વિજ્ઞાન જ આપે છે. પ્રજાઓ વચ્ચે કે દેશો વચ્ચે સરળતાથી સંપર્ક થાય તો કોઈ પણ જ્ઞાનનો ઉપયોગ પણ સહજતાથી થાય. વિજ્ઞાનની મદદથી આવા સંપર્ક સેતુઓ ઝડપથી રચાય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લી એક સદીમાં કોમ્યુનિકેશન એટલે કે સંદેશાવ્યવહાર ક્ષેત્રે નેત્રદીપક સિદ્ધિઓ મળી છે. આ ક્રાંતિ એટલી ઝડપી અને સર્વવ્યાપી છે જેણે સ્થળ કાળ વચ્ચેનો ભેદ મિટાવી દીધો છે. સમગ્ર માનવ વિશ્વ જાણે કે એક નાનું ગામ બની ગયું છે તેવું લાગે. આપણે પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ તરીકે ઓળખવા માંડ્યા છીએ. વળી માહિતીનો વિસ્ફોટ થવા છતાં બધી જ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની ગઈ છે, એ પણ એટલું જ સાચું છે. વાવાઝોડું કે પૂર જેવી કુદરતી આફતો માટે હવે આગોતરા જાણી શકાય છે અને આથી એના વિનાશની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલાં અગાઉથી લઈ શકાય છે. આને કારણે જાનમાલની ખુવારી ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરી શકાય છે. અને વિજ્ઞાનની અવિરત પ્રગતિથી કદાચ ભવિષ્યમાં વાવાઝોડાને બિલકુલ વિખેરી શકાય એવી કોઈ શોધ થાય તો પણ નવાઈ નહીં. સંદેશાવ્યવહાર ઝડપી બન્યો છે, તેવી જ રીતે વાહન વ્યવહાર પણ હવે ઝડપી બન્યો છે. માત્ર વાહન ઝડપથી ચાલે તે પૂરતું નથી. ઉદાહરણ તરીકે, જે રસ્તા પર કાર કે બસ કે ટ્રક દોડવાના હોય તે પણ યોગ્ય હોવા જોઈએ. રસ્તાઓની રચના એવી હોવી જોઈએ કે વિઘ્નો વગર લાંબા અંતર સુધી વાહનો ઝડપ જાળવી શકે. ટ્રેનો માટે પણ એવા પ્રકારના રેલવે ટ્રેક હોવા જોઈએ જે ઝડપથી ચાલનારી ટ્રેન માટે અનુકૂળ હોય. વિમાન માર્ગે પણ વ્યવહાર વધ્યો છે. આને માટે જે તે વિમાનો માટે જરૂરી વિમાન પટ્ટીઓ અને એરોડ્રોમ એટલા જ જરૂરી છે. વળી અકાશમાં મુક્ત ઉડાનો માટે માર્ગદર્શક પ્રણાલીઓનો પણ વિકાસ થયો છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ઝડપથી પહોંચી શકાય એવા વિમાનો ઉપલબ્ધ થવાથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે કોઈ કુદરતી આપત્તિ આવે તો અન્ય દેશો જરૂરી સાધન સામગ્રી સાથે તરત જ મદદે દોડી જાય છે. આમ માણસ માણસ વચ્ચે એટલે કે પ્રજા પ્રજા વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ બાંધવામાં પણ વિજ્ઞાન જ મદદે આવે છે. એક તરફ જ્યાં ધર્માંધતાને કારણે પ્રજા પ્રજા કે દેશ દેશ વચ્ચે યુદ્ધો લડાતા હોય ત્યારે સમજણના કે પ્રેમના સેતુઓ શાંતિનો શીતળ લેપ કરી શકે છે. અને આ માટે પણ માનવ જાતે વિજ્ઞાનનો જ પાડ માનવો રહ્યો.
1: દોસ્તો, વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની માહિતી આપણે આમાં જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે કે ઘર કબ આઓગે. ફિલ્મ છે બોર્ડર ટુ. ગીત ગાયું છે સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ, અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંજે. સંગીત આપ્યું છે અનુ મલિક અને મિથુને, અને લિરિક્સ લખ્યા છે જાવેદ અખ્તર અને મનોજ મુંતશીરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું કર્ણપ્રિય ગીત ઘર કબ આવગે.

હતા પ્રાધ્યાપક શકુંતલા નેને કે જેઓએ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન એના વિશેની ઝીણવટભરી સરસ મજાની માહિતી આપણને આપી છે. દોસ્તો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની પણ આપણી સમક્ષ વાત કરી. આપણે તમામ યુવાનોની આ જવાબદારી છે, તમામ દેશના નાગરિકોની આ જવાબદારી છે કે કેવી રીતે દેશો દેશો વચ્ચે, રાજ્યો રાજ્યો વચ્ચે કે લોકો લોકો વચ્ચે એકદમ શાંતિભર્યું વાતાવરણ છવાયું રહે. અને જેથી કરીને જેટલી જ વિશ્વમાં શાંતિ હશે, દેશોમાં શાંતિ હશે દોસ્તો, એટલા જ તમામ દેશો એક સાથે આગળ વધી શકશે અને એની અંદર રહેનારા તમામ લોકો પણ શાંતિપ્રિય રીતે, વ્યવસ્થિત રીતે પોતાનું જીવન યાપન કરી શકશે. જો વિશ્વમાં શાંતિ નહીં હોય, બરાબર, બધી જ જગ્યાએ અરાજકતા છવાયેલી હશે, તો તેનાથી વિશ્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ થશે અને એમાં રહેનારા લોકો સાથે સાથે કુદરતી સંપત્તિઓને પણ નુકસાન થવાનું છે. અને તેનો એક યા બીજી રીતે આજે નહીં તો કાલે એના જે બી દુષ્પરિણામો આવશે એ તમામ પ્રકૃતિએ સાથે સાથે તમામ લોકોએ પણ એ દુષ્પરિણામો, એ ડિઝાસ્ટર ભોગવવા માટે આપણે સતત તૈયાર રહેવું પડશે. જો આપણે અત્યારથી જાગી જઈશું અને વિશ્વ શાંતિ માટે થઈને ઘણા બધા પ્રયોગો કરીશું, ઘણા બધા આપણે ઉપાયો કરીશું જેમાં આપણને અત્યારે વિજ્ઞાન પણ ઘણું ખરું ઉપયોગી થઈ શકે એમ છે દોસ્તો, તો ચાલો વિજ્ઞાનનો સકારાત્મક રીતે ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ માટે થઈને આપણે જે પણ પ્રયત્નો કરી શકીએ તે પ્રયત્નો નાના તો નાના ડગલે આપણે શરૂઆત કરીએ. તો આવા જ સુંદર મજાના વિચારો સાથે દોસ્તો આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું અહીં જ તમારા યુવાણી કાર્યક્રમમાં, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आवतीकाले अमदावादना साणंदमां अत्याधुनिक मेगा ओएसएटी फेसिलिटीनुं लोकार्पण करशे। प्रधानमंत्री नरेन्द्र मोदी अने जापानना प्रधानमंत्री सनाई ताका इचीए तमाम प्रकारना आतंकवादनी सखत टीका करी। ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મલા સીતારામન। પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી। ધોરણ 10 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર। ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 93,321માંથી 30,845 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા આપનાર 16,120 પરીક્ષાર્થીઓમાંથી 4,411 ઉમેદવારો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા। કચ્છ સહિત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં સ્નાતક કક્ષાના પ્રવેશ માટે જીકાસ અંતર્ગત મહત્વનો નિર્ણય લેવાયો। વીએસબીસી રાઉન્ડ અંતર્ગત ખાલી બેઠકોના આધારે સંબંધિત કોલેજો અને યુનિવર્સિટીઓ જ વિદ્યાર્થીઓને મેરિટ મુજબ સીધા જ પ્રવેશ આપશે। જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી મહેસૂલી તલાટીઓની જગ્યાઓ આખરે ભરાઈ જતા ગ્રામીણ વહીવટી માળખાને મજબૂતી મળવાની આશા। કુલ 121 મહેસૂલી તલાટીઓને સત્તાવાર રીતે નિમણૂક પત્રો એનાયત કરાયા। જમીન માપણી કે મોજણીની કામગીરીને વધુ સુદૃઢ અને પ્રજાલક્ષી બનાવવા માટે જિલ્લાના તમામ તાલુકા મથકોએ જમીન દફતર ખાતાની 11 નવી કચેરીઓનો વિધિવત પ્રારંભ કરાયો। હાજીપીર સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડ નોંધણી અને બિનચેપી રોગોના સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું। રાજ્યના નવસારી વલસાડ ગણદેવીમાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ। ભારતીય હવામાન વિભાગના 1 જૂનથી 2 જુલાઈ સુધીના દેશવ્યાપી વરસાદના સત્તાવાર આંકડાઓમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું। કચ્છમાં 56.6 મિલીમીટર વરસાદની સામે નહિવત 0.9 મિલીમીટર વરસાદ નોંધાયો। મુખ્ય સમાચાર પૂરા થયા।

0: સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: આશા ભોસલેના સ્વરમાં હવે સાંભળશો શહેઝાદ જલંધરીની રચના.

આશા ભોસલે ગયેલી શહેઝાદ જલંધરીની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત એટીએસની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે હવે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અગાઉ 3 તબક્કામાં ચૂકવણાની જગ્યાએ એક સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના કરાશે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું.
1: જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે લીધો છે. આ ઉપરાંત ટાવરના બેજ વિસ્તારની દરેક બાજુએ 4 એના પાયા હોય છે. એ પાયાના તેની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. 765 kV ની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા OSATનું લોકાર્પણ કરશે. અંદાજે 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સુવિધાને દેશના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું હતું કે દેશના 12માંથી 6 સેમીકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. તે પૈકી રાજ્યના 3જા પ્લાન્ટનું ઉદઘાટન આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે કરાશે.
2: ગુજરાત આ સેમીકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાના છે. એ પૈકી આ 3જો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે. અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ પેટાચૂંટણી અને 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની 1, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાની 7, આણંદ જિલ્લા પંચાયતની 1 તથા હળવદ પોશીના સતલાસણા હારીજ નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતની 6 મળી કુલ 15 બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ માટે આગામી 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા માટે 17 જુલાઈ રહેશે. ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ગાંધીનગરમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમીકન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરશે. આ માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા 190 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. સત્તાવાર યાદી મુજબ આ માટે IIT ગાંધીનગર રાજ્યની વિવિધ કોલેજ સાથે સમજૂતી કરાર MOU કરશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSએ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન આ તમામ લોકો ગુજરાતમાં ફરીથી આતંકી સંગઠનને સક્રિય કરવા કામ કરી રહ્યા હોવાનું ATSને જણાવ્યું હતું. ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા 8

0: લોકોની આગળની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટમાં ખાદ્ય વિભાગ દ્વારા 90 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 1094 કિલો ખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જ્યારે 5 જેટલી પેઢીને સીલ કરવામાં આવી, તેમજ 26 પેઢીને સંગ્રહ લાયસન્સ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ બદલ નોટિસ પાઠવી છે. આ ઉપરાંત 1,24,700 રૂપિયા દંડ વસૂલ કરાયો હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે. પંચમહાલમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરી. જિલ્લાના 72 ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રની તપાસ દરમિયાન 26 નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલાયા હતા, જ્યારે કાંકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાના પરવાના 15 દિવસ માટે રદ કરાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અરવલ્લીમાં પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લાગુ કરાશે. આ અંગે માહિતી આપતા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું, આ માટે સરકારે 2,55,00,000 રૂપિયા મંજૂર કર્યા. નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા ઓન્કોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, કેન્સરના દર્દીઓની સેવા, સારવાર તથા તબીબી ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તેમના અવસાનથી તબીબી જગતને અપૂરણીય ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુખદ અને સલામત યાત્રા માટે સોશિયલ મીડિયા સંદેશમાં ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યભરમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
1: एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में. सूरत, दांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है रेड वार्निंग के साथ. अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है. इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. LC3 सिग्नल फर्स्ट किया गया है.
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. વલસાડમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડી વલસાડ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની એક ટુકડી વાપીમાં તહેનાત કરવામાં આવી છે. સુરતમાં આવતીકાલથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે કલેક્ટર તેજસ પરમારે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો.
2: જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે. તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, PRC સેન્ટર બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે. અને તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે. નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખે.
0: તાપીમાં ભારે વરસાદથી બુહારી તરફ જતા રાજમાર્ગ પર પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દરમિયાન વાલોડ ગામમાં પાણીના નાળામાં પડી જવાથી 2 લોકોના મોત થયા. નવસારીમાં 63 રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા. ભાવનગર અને બોટાદમાં પણ બપોર પછી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. બીજી તરફ ગીર સોમનાથના કલેક્ટરે વરસાદની સ્થિતિને અનુલક્ષીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર

તેમના કાર્યાલયમાં આ ખેલાડી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વાજાએ લખ્યું, ભાવનગરના મોટા બાખરીયાદ ગામના ખેડૂત પરિવારના આ ખેલાડી રાષ્ટ્રમંડળ રમત 2024માં સેરેબ્રલ પાલ્સી ટી 37 શ્રેણીની 100 મીટરની દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યના એકમાત્ર દિવ્યાંગ ખેલાડી તરીકે મેળવેલી તેમની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું પણ શ્રી વાજાએ ઉમેર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત એટીએસની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 વાગ્યાની રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બેન જીવી બેન ને હો ડાયરાના ખેડૂત મિત્રો ને રામ રામ રામ રામ
1: એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને જાજા કરીને રામ રામ મિત્રો આપણે ચોરે આવીએ ને એટલે અલક મલકની વાતો કરીએ નવા નવા વિષયો પર વાત કરીએ આજે હું ચોરે આવતો હતો ને તો મને એવો વિચાર આવ્યો કે ગ્લોબલ વોર્મિંગ એટલે ઋતુચક્ર પરિવર્તનની સમસ્યા આજે માત્ર આપણા જિલ્લા રાજ્ય દેશ પૂરતી સીમિત નથી રહી પણ પૂરાએ વિશ્વમાં આ સમસ્યા વકરી રહી છે અને એનો સામનો બધા જ કરી રહ્યા છે એને કારણે બધી જ ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું છે હવે આપણે ખેતીના વિષયોની ચર્ચા કરતા હોય એટલે આપણે ખાસ વરસાદની વાત કરીએ તો વરસાદની પેટર્ન વરસાદ છે એ કાં તો બહુ મોડો આવે કાં વહેલો આવી જાય આવે તો એક સામટો ઝાઝો બધો આવી જાય જેને કારણે ખેડૂત ભાઈઓ બહેનોને આ પરિસ્થિતિનો સામનો કરવામાં બહુ જ મુશ્કેલી પડતી હોય છે એટલે હવે એ સમય આવી ગયો છે કે આપણે જે આપણી ખેત પેદાશો છે આપણા જે પાકો છે એનું બિયારણ છે સમજી વિચારીને જાણીને વાવીએ જેથી કરીને એ બિયારણ છે એ આવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ હોય હવે આટલી બધી પૂર્વ ભૂમિકામાં તમને વાત કરી છે એટલે તમે સમજી જ ગયા હશો કે આજે આપણે આવો જ કંઈક વિષય ચોરે ચર્ચવાનો છે તો આજનો વિષય છે ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો અને આ વિશે આપણને માર્ગદર્શન આપવા આપણા પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબ ટેલિફોનિક રીતે જોડાવાના છે રાજાણી સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલેબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે અને જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે તો રાજાણી સાહેબનું સ્વાગત કરીએ સાહેબને કહીએ સાહેબ રામ રામ રામ રામ
3: રામ

0: રામ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ
1: સાહેબ. આમ ચર્ચા એવી જ કરતા હતા કે ભાઈ આ ચોમાસું મગફળી છે એની અગત્યની જાતો અને એના ગુણધર્મો વિશે આપણે વિગતે વાત કરવી છે. તો પ્રથમ પ્રશ્ન અમને લોકોને એ થાય કે ભાઈ મગફળીની અગત્યતા પહેલા વહેલા તો શું છે એ અમને વાત કરો.
0: ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે મગફળી આપણા રાજ્યનો અગત્યનો રોકડિયો પાક છે. આપણા રાજ્યના લોકોના ખાદ્યતલ માટેનો એક મુખ્ય પાક છે. આ ઉપરાંત તેમાંથી આપણે વનસ્પતિ ઘી, દૂધ, સિંગ, ચીક્કી જેવી આપણે અન્ય વાનગી પણ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત મગફળીનો પાલો એ આપણા પશુઓ માટેનો સૌથી પૌષ્ટિક આહાર છે. તેના ઉપરાંત મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ જીવાણુ હવામાનનો નાઇટ્રોજન ખેંચી તેને જમીનમાં સ્થિર કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલે જ તેને કુદરતી જૈવિક ખાતર પણ કહેવામાં આવે છે. તેની પૌષ્ટિકતાને લીધે આપણે તેને ગરીબોના કાજુ કે બદામ પણ તરીકે ઓળખી શકીએ છીએ.
1: હવે સાહેબ, ચોમાસું ઋતુમાં મગફળી વાવવાથી ખેડૂતોને શું ફાયદો થાય એની ખાસ વાત કરો.
0: મગફળીની આપણે વાત કરીએ તો મગફળીના છોડની ખાસ કરીને જે આપણે વેલડી પ્રકારની જે જાત છે તે જમીન ઉપર પથરાઈ જતી હોય છે. એટલે કે સૂકા અને અર્ધ સૂકા જેવા વિસ્તારવાળા જે ઢાળવાળા ખેતરો છે તેનું જમીનનું ધોવાણ અટકાવી શકે છે. આ ઉપરાંત આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકોની માફક ઢળી પડતો નથી. છોડ નાનો હોય અને બીજા કેટલાય પાક સાથે આપણે મિશ્ર પાક તરીકે, આંતર પાક તરીકે વાવી શકાય. બે પાકથી આપણે વધુ ઉત્પાદન લઈ શકાય છે, તેમજ આપણે જે ખેતીનું જે જોખમ છે આના દ્વારા આપણે ઘટાડી શકીએ છીએ.
1: બરોબર. તો સાહેબ, હવે આપણે વિષયમાં વધારે આગળ વધીએ. ચોમાસું મગફળીની જે ખેતી પદ્ધતિઓ છે એના વિશે અમને ટૂંકમાં માહિતી આપો.
0: ખેડૂત મિત્રો, આપણે મગફળીની વાવેતર કરવું છે તો કયા આધારે કરી શકીએ, કેવી પ્રકારની વેરાયટી વાવી શકીએ તેની આપણે પ્રાથમિક માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણે વાવેતર આગતરું કરવું હોય, એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં જો વાવેતર કરવાનું હોય તો વેલડી પ્રકારની અને મોડી પાકની મગફળીની જાત વાવવી જોઈએ. સમયસરના વાવેતર એટલે 15 જૂન થી 30 જૂન માટે વેલડી, અર્ધ વેલડી અને ઉભડી એમ દરેક પ્રકારની આપણે મગફળી વાવી શકીએ છીએ. પણ જો મોડું વાવેતર કરવું હોય, એટલે કે 1 જુલાઈ થી 15 જુલાઈ સુધી, તો આપણે ઉભડી અને વહેલી પાકતી જાત જ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત આપણે વાવણી અંતર વિશે વાત કરીએ તો ઉભડી મગફળી માટે 45x10 સેન્ટીમીટર એટલે કે બિયારણનો દર 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે, અથવા 30x10 સેન્ટીમીટર જો વાવેતર કરવામાં આવે તો બિયારણનો દર 150 થી 170 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઈએ. અર્ધ વેલડી મગફળી માટે વાવેતર અંતર 60x10 સેન્ટીમીટર અને બિયારણનો દર 120 થી 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને 45x10 સેન્ટીમીટરે 130 થી 135 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે રાખવો જોઈએ. વેલડી મગફળીની જો વાત કરીએ તો તે પથરાતી હોય તેનું વાવેતર અંતર થોડુંક વધારે હોય છે, એટલે કે 75x15 સેન્ટીમીટર આપણે તેનું વાવેતર અંતર રાખવું જોઈએ. આ સાથે બિયારણનો દર થોડો ઓછો જોઈએ છે, એટલે કે 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે રાખવો જોઈએ. હવે સેન્દ્રીય ખાતર ની વાત કરીએ તો મગફળી માટે પાયા માટે 8 થી 10 ટન ગળતિયું ખાતર અથવા તો 500 કિલોગ્રામ દિવેડીનો ખોળ પ્રતિ હેક્ટરે આપણે આપવો જોઈએ. અને રાસાયણિક ખાતરમાં મગફળીનો આપણે 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન, 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરે પાયાના ખાતર તરીકે આપી શકીએ. આના માટે આપણે 9 કિલોગ્રામ DAP, 1 કિલોગ્રામ યુરિયા અને 13 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ અથવા 25 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ, 10 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અને 13 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ વિગા દીઠ આપવું જોઈએ, જે આપણે મગફળીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
1: જી જી. તો મગફળીની ખેતી પદ્ધતિઓ વિશે આપે સરસ અમને વાત કરી. હવે સાહેબ, બીજો પ્રશ્ન થાય કે ભાઈ ચોમાસું મગફળીની સુધારેલી કઈ કઈ જાતો વાવેતર માટે આપણે ભલામણ થયેલ છે અને કયા સમયે એનું વાવેતર કરવું જોઈએ?
0: ખૂબ સરસ વાત છે. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ચોમાસું વાવેતર 3 તબક્કામાં કરવામાં આવે છે. ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલા, એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં પિયત આપીને મગફળીનું જો આગોતરું વાવેતર કરવું હોય તો GG11, GG12, GG13, GG HPS1, GG17, GG41 અથવા તો GG42 જેવી મોડી પાકથી આપણે વેલડી પ્રકારની મગફળી વાવી શકીએ. જો ટાઈમસરનું વાવેતર એટલે કે 15 જૂન થી 30 જૂન સુધીમાં જો વરસાદ થાય તો સમયસર વાવેતર માટે ઉભડી, અર્ધ વેલડી અથવા તો વેલડી એમ આપણે કોઈ પણ પ્રકારની મગફળીની જાત વાવી શકીએ છીએ. જેમાં જો અર્ધ વેલડી મગફળીમાં જોઈએ તો GG20, GG22, GG HPS2, GG23 અથવા તો GG24 તથા ઉભડી જાતોમાં GG32, GG39, GG40, GG101 જેવી જાતોને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. પરંતુ જો જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જાત જેવી કે GG7

0: જીજેજી 9, જીજી 35 અથવા તો જીજી 38 જેવી ફક્ત ઉભળી અને વહેલી પાકતી જાતોનું જ વાવેતર કરી શકાય.
1: વાહ. તો સાહેબ, શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે ગ્લોબલ વોર્મિંગને કારણે વહેલો મોડો વરસાદ થાય, તો મોડો વરસાદ થાય તો કઈ કઈ જાતો વાવી શકાય એ પણ તમે વિગતવાર અમને જણાવ્યું. હવે સાહેબ, ચોમાસું મગફળીના વાવેતર માટે કેવા બિયારણોનો ઉપયોગ ખાસ તો કરવો જોઈએ?
0: ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ પ્રમાણે કે સારું બિયારણ તે આપણે સારી ઉપજ આપે છે, એટલે કે મગફળીમાં ઉત્પાદનમાં સુધારેલ જાતોનું ખણું મહત્વ છે. સુધારેલ બીજ વાપરવાથી ઉત્પાદનમાં સામાન્ય રીતે 20-30% જેવો વધારો મેળવી શકાય છે. આથી વાવેતર માટે બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફુરણ શક્તિવાળું અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાતરી લાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ.
1: જી સાહેબ. હવે સાહેબ, તમે હમણાં જ અમને બધાને કીધું કે સુધારેલી જે જાતો ભલામણ કરવામાં આવેલી હોય અને એમાં તમે વિવિધ જાતોની વાત કરી કે ઉભળી છે, અર્ધ વેલડી છે, વેલડી છે, તો સૌથી પહેલા અમોને વેલડી મગફળીના ગુણધર્મો વિશે વાત કરો.
0: હવે વેલડી પ્રકારની મગફળીના ગુણધર્મોમાં આપણે જૂની વેરાયટી જોઈએ જે પ્રચલિત હતી, જેમાં જીજી 11, જેમાં મોટા કદના ગુલાબી દાણા હોય છે, 111 દિવસ આસપાસ પાકે છે અને આ જાતમાં તેલના ટકા 48.6 છે, જ્યારે દાણાનો ઉતારો 72.6% છે અને હેક્ટરે સરેરાશ 1430 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી વેરાયટી જીજી 12, જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે, 112-115 દિવસે પાકે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6% છે, જ્યારે દાણાનો ઉતારો 71.2% છે. હેક્ટરે સરેરાશ 1437 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આ જાત સૂકા વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ જાત છે. જીજી 13 વિશે જોઈએ તો મધ્યમ કદના ગુલાબી દાણા 120 દિવસ પાકે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.6 છે, જ્યારે દાણાનો ઉતારો 69.2% છે અને હેક્ટરે સરેરાશ 1511 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જીજી 17, જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 121 દિવસ પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 50.3 છે, જ્યારે દાણાનો ઉતારો 66.2% છે અને હેક્ટરે સરેરાશ 1798 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાતે સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે.
1: જી જી. હવે સાહેબ, આ જે વેલડી મગફળી છે એની નવી વિકસાવેલી જાતો જે છે જીજી 41, જીજી 42, એના મુખ્ય ગુણધર્મો શું છે?
0: ખેડૂત મિત્રો, જે જીજી 41 અને જીજી 42 એ વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે, એમાં જીજી 41 વિશે વાત કરીએ તો મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 120 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 51.4% છે, ત્યારે દાણાનો ઉતારો 72.8% છે અને હેક્ટરે સરેરાશ 2722 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જ્યારે જીજી 42 માં મોટા કદના ગુલાબી દાણા છે, 118 દિવસે પાકે છે અને તેલનું પ્રમાણ 49.7% છે, જ્યારે દાણાનો ઉતારો 70.5% છે અને હેક્ટરે સરેરાશ 2393 કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
1: તો સાહેબ, વેલડી જે મગફળી છે એના વિશે વાત કરી, હવે અર્ધ વેલડી મગફળીના ગુણધર્મો પણ અમને કયો?
0: ખેડૂત મિત્રો, આપને ખ્યાલ છે અર્ધવેલડી મગફળીમાં આપણે ખૂબ જ પ્રચલિત વેરાયટી એવી જીજી 20 અને જીજી 22, કોઈ પણ અત્યારે કોઈને તેલ ખાવું હોય તો પણ એમ કે છે અમને જીજી 20નું તેલ આપો, બરોબર. જીજી 20 વિશે જો આપણે માહિતી લઈએ તો એ મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા ધરાવે છે, 109 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 50.7% છે, જ્યારે દાણાનો ઉતારો 73.4% છે અને હેક્ટરે સરેરાશ 1960 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એવી જ વેરાયટી જીજી 22, જેમાં મોટા કદના ખાટા ગુલાબી દાણા 118 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.2 છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે, હેક્ટરે સરેરાશ 1770 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આ જાત PBND એટલે કે પીનટ બર્ડ નેક્રોસિસ ડિઝીઝ સામે પ્રતિકારકતા ધરાવે છે. હવે નવી જાતોની વાત કરીએ તો બે નવી જાત આપણે અર્ધવેલડીમાં વિકસાવેલી છે, જીજી 23 અને જીજી 24. જીજી 23, જે મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા અને 121 દિવસે

0: એટલે જી ટુ તરીકે ખૂબ જ પ્રખ્યાત આપણી વેરાયટી છે અને ખૂબ જ જૂની વેરાયટી છે. તેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે, 110-115 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6 છે, જ્યારે દાણાનો ઉતારો 72.8% છે. હેક્ટરે સરેરાશ 1947 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે તથા સુકારા અને પીડિયા સામે આ જાત પ્રતિકારક છે. હવે જીજી 5 જે મધ્યમ કદના ગુલાબી દાણા અને 101 દિવસે પાકે છે, એટલે કે વહેલી પાકતી જાત છે. આ જાતમાં તેલનું પ્રમાણ 48.8 છે, જ્યારે દાણાનો ઉતારો 73.7% છે અને હેક્ટરે સરેરાશ 1270 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જીજી 7 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 100 દિવસે પાકે છે, એટલે કે ખૂબ જ વહેલી પાકતી જાત કહી શકીએ, અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.5% છે, જ્યારે દાણાનો ઉતારો 67.9% છે અને હેક્ટરે સરેરાશ 2194 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એક જે જાત છે જીજેજી 9 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે છે, 103 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.2 છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે અને હેક્ટરે સરેરાશ 1632 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાત સુકારા સામે પ્રતિકારક મગફળીની જાત છે. તથા જીજી 7 અને જીજી 9 વિશે વાત કરીએ તો તેનો દાણો એકદમ ગોળ પ્રકારનો હોય છે, એટલે કે એકદમ આકર્ષક હોય છે, તેથી તેનો આપણે અલગ અલગ યુઝમાં ખાવા માટે, સિંગ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ.
1: વાહ, તો સાહેબ આપણે ઉભડી મગફળીની જ વાત કરીએ છીએ, તો આ ઉભડી મગફળીની જે નવી ભલામણ કરેલ જાતો છે એના ગુણધર્મો વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂત મિત્રો, ઉભડી મગફળીની વાત, નવી જાતની વાત કરીએ તો જીજેજી 32 જે આપણા ખેડૂતોમાં બીટી 32 તરીકે ખૂબ જ ફેમસ થયેલી અને સૌથી વધારે ઉત્પાદન આપતી આ જાત છે. આ જાતમાં નાના કદના ગુલાબી દાણા જોવા મળે છે, 112 દિવસે પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 53.9% છે, એટલે ખૂબ જ વધારે છે, જ્યારે દાણાનો ઉતારો 68.5% છે. હેક્ટરે સરેરાશ 3392 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાત ટીકા અને ગેરુ સામે પ્રતિકારક મગફળીની જાત છે. આ ઉપરાંત આ જાત જ્યાં સુધી પાકે છે છોડવો ત્યાં સુધી એકદમ લીલો રહે છે, એટલે તેનો ચારો પણ ખૂબ જ લીલા કલરનો રહે છે અને ખૂબ જ સારો ચારો પણ થાય છે, એટલે કે આપણે અલગ અલગ ઉપયોગ માટે આ જાતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજી જે વહેલી પાકતી જાતની વાત કરીએ તો જીજી 35 જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે છે, 105 દિવસે પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 49.8 છે, જ્યારે દાણાનો ઉતારો 71.4% છે. હેક્ટરે સરેરાશ 3177 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા નિકાસલક્ષી એક મગફળીની જાત કહી શકીએ. બીજી એક જાત છે જીજી 38 જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા 106 દિવસે પાકે છે. આ જાતમાં તેલનું પ્રમાણ 49.9 છે, જ્યારે દાણાનો ઉતારો 72.3% છે અને હેક્ટરે સરેરાશ 2966 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. જીજી 101 જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે છે, 110 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.5 છે, જ્યારે દાણાનો ઉતારો 71.7% છે અને હેક્ટરે સરેરાશ 2860 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ રીતે આ ઉભડી મગફળીમાં જીજેજી 32 ખૂબ જ વધારે ઉત્પાદન આપતી જાત છે અને 35 અને 38 એ વહેલી પાકતી જાત કહી શકીએ.
1: વાહ, તો સાહેબ આજે ઉભડી મગફળી છે એની નવી જાતોમાં કઈ જાત સૌથી વધુ ઉત્પાદન અને તેલનું પ્રમાણ છે એ વધુ ધરાવતી હોય છે?
0: આપણે આગળ જે વાત કરી ખેડૂત મિત્રો, એ પ્રમાણે સૌથી વધુ ઉત્પાદન ધરાવતી જાત એટલે કે જીજેજી 32, એટલે કે આપણે ખેડૂતોમાં બીટી 32 તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી, જેમાં 3392 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપવાની ક્ષમતા છે અને સૌથી વધુ તેલનું પ્રમાણ પણ આ જાતમાં છે, જે 53.9% છે, જે બધી જાત કરતા સૌથી વધારે છે. પરંતુ જો આપણે મોડા વરસાદ માટે વહેલી પાકતી જાત જોતી હોય તો આપણે જીજી 35 અને જીજી 38 ને પ્રાધાન્ય આપવું જોઈએ.
1: હવે સાહેબ વાત કરીએ કે એક્સપોર્ટ એટલે નિકાસલક્ષી, તો આ નિકાસલક્ષી અને મોટા દાણાવાળી મગફળી માટે કઈ જાતો ભલામણ કરવામાં આવતી હોય છે?
0: ખેડૂત મિત્રો, આપણે નિકાસ માટે મોટા કદના દાણા ધરાવતી જો મગફળીની વાત કરીએ તો આ જાતોમાં છે જીજેજી એચપીએસ 1 અને જીજી એચપીએસ 2. હવે જીજેજી એચપીએસ 1 એ મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 110-120 દિવસ આસપાસ પાકે છે. તેમાં તેલનું પ્રમાણ 48.9% છે અને દાણાનો ઉતારો 67.6% છે. હેક્ટરે સરેરાશ 2125 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આપણે સૌથી મોટા દાણાવાળી હોય નિકાસ માટે અનુકૂળ જાત છે. જો બીજી જાતની વાત કરીએ તો જીજી એચપીએસ 2 જેમાં પણ મોટા કદના ગુલાબી દાણા હોય છે, આશરે 120 દિવસે પાકે છે, તેમાં તેલનું પ્રમાણ 48.8% છે અને દાણાનો ઉતારો 68.6% છે. હેક્ટરે સરેરાશ 2832 કિલોગ્રામ એટલે ખૂબ જ સારું ઉત્પાદન આપે છે અને મોટા દાણા અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાને કારણે ઉત્તમ નિકાસલક્ષી મગફળીની જાત આપણે કહી શકીએ. હવે જો આ બંને જાતોને ખાસ કરીને મોટા દાણા નિકાસલક્ષી બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ વિકસાવવામાં આવેલી છે, જેમાં જીજે

0: જીએચપીએસ 1 એ વેલિડ પ્રકારની જાત છે અને જીજીએચપીએસ 2 એ અર્ધ વેલિડ પ્રકારની જાત છે. એટલે ખેડૂતોને કઈ જાત વાવી છે એ આધારે બે માંથી ગમે તે એક વેરાયટી વાવી શકે છે.
1: વાહ. હવે રાજાણી સાહેબ, આપ મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું છે એની સાથે જોડાયેલા છો, તો આપના કેન્દ્ર ખાતેથી કોઈ ચોક્કસ ગુણધર્મોવાળી જાત હોય એ આપવામાં આવેલ છે કે કેમ, અને જો હા તો એના લક્ષણો શું હોઈ શકે?
0: આપણે ખેડૂત મિત્રોને વાત કરવી જોઈએ કે આપણા કેન્દ્ર દ્વારા વિશિષ્ટ ગુણ ધરાવતી જીજી 39 એટલે કે સોરઠ ઉત્તમ જેવું નામ છે પણ એમાં ગુણ છે બરોબર, અને જીજી 40 એ બે જાત વિકસાવવામાં આવેલી છે જે આરોગ્યદાયક ગુણવત્તા ખૂબ જ સારી ધરાવે છે. આ બંને જાતના તેલમાં આપણે ઓલિક એસિડનું જે પ્રમાણ કહીએ છીએ તે 78% પણ વધુ જોવા મળે છે, જે અન્ય જાતોની સરખામણીમાં ખૂબ જ ઝાઝું છે. અને ઓલિક એસિડ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું આપણે કહી શકીએ છીએ. તો આ બંને જાતોની જો આપણે વાત કરીએ તો જીજી 39 જે સોરઠ ઉત્તમ કે જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા હોય છે 113 દિવસે પાકે છે અને આ જાતમાં તેલના ટકા 51.5 છે, જયારે દાણાનો ઉતારો 66.5% છે અને હેક્ટરે સરેરાશ 2619 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી જાત એવી જીજી 40 જે મધ્યમ કદના ગુલાબી દાણા છે 113 દિવસે પાકે છે, આ જાતમાં તેલના ટકા 51 છે, જયારે દાણાનો ઉતારો 63% છે, હેક્ટરે સરેરાશ 3321 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાતમાં પણ ઓલિક એસિડનું પ્રમાણ 80% વધુ જોવા મળે છે. તો આપણે જે સારું ઉત્તમ ક્વોલિટીનું જે તેલ જોતું હોય તો આ બંને જાતોમાંથી આપણે સારા ઓલિક એસિડ વાળું તેલ આપણે મળી શકે છે.
1: વાહ. તો સાહેબ, આપણે ખૂબ વિગતવાર માહિતી અમને આ બધી વિવિધ જાતોની આપ આપી રહ્યા છો. હવે આપણી પાસે સમયની મર્યાદા છે એટલે અંતમાં એ પ્રશ્ન કરું કે જૂની અને નવી જે આ મગફળીની જાતો છે એમાં મુખ્ય તફાવત શું હોય?
0: ખેડૂત મિત્રો, નવી સુધારેલી મગફળીની જાતો ઉત્પાદન ક્ષમતા, દાણાની ગુણવત્તા, તેલનું પ્રમાણ, દાણાનો ઉતારો, રોગ જીવાત સામે પ્રતિકારકતા, વિવિધ વાવેતર સમય માટે અનુકૂળ તેમજ બજાર મૂલ્યની દ્રષ્ટિએ જૂની જાતો કરતાં વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ જાતો દ્વારા પ્રતિ હેક્ટરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેને કારણે ખેતીનો નફો અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર આપણે વધારો કરી શકીએ છીએ. તેથી ખેડૂતોને તેમના વિસ્તારની આબોહવા, જમીનનો પ્રકાર, વાવેતરનો સમય, પિયતની ઉપલબ્ધતા અને બજારની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય જાતની પસંદગી કરવી જોઈએ. તો યોગ્ય પરિસ્થિતિનું અનુરૂપ જાતની પસંદગી અને ભલામણ મુજબની ખેતી પદ્ધતિ અપનાવીએ તો વધુ ઉત્પાદન મેળવી શકીએ, સારી ગુણવત્તાવાળું આપણે પાક લઈ શકીએ અને વધુ આર્થિક લાભ મેળવી શકીએ છીએ.
1: વાહ ભાઈ વાહ. તો શ્રોતા મિત્રો, ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો આ વિષયે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબે આપણને ખૂબ વિગતવાર માહિતી આપી. ઘણી બધી વિગતો અપાઈ ગઈ છે, ઘણી બધી જાતોની વાતો પણ થઈ ગઈ છે. તેમ છતાંય કોઈ મિત્રોને વિશેષમાં સાહેબ સાથે કંઈ વાત કરવી હોય, સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય તો આપણે રાજાણી સાહેબનો મોબાઈલ નંબર બધા મિત્રોને આપીએ. ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, એમનો મોબાઈલ નંબર છે 9317358971, અને અંગ્રેજીમાં કહું તો 9917587971. તો આ નંબર પર રાજાણી સાહેબનો આપ સંપર્ક કરી શકો. હવે રાજાણી સાહેબ સાથે સરસ મજાની વાત થઈ છે, ડાયરો જાયમો છે, એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળીએ અને છૂટા પડીએ. રાજાણી સાહેબને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
0: રામ રામ, રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
3: રામ રામ
2: રામ રામ.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને

0: મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. રાજસ્થાનની મુલાકાત દરમિયાન તેઓ જોધપુર હવાઈ મથક પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. 480 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. તેઓ બાલોતરામાં લગભગ 1,06,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી પચપદરા ખાતે ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે, જેનો કુલ ખર્ચ 13,000 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રી રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરાયેલા લગભગ 54,000 યુવાનોને નિમણૂંક પત્રો પણ સોંપશે. સાંજે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે, જ્યાં અમદાવાદના સાણંદમાં તેઓ સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદઘાટન કરશે. આ ઉદઘાટન ભારતની સેમીકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. ભારતે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળસંધિ આઈડબ્લ્યુટી સ્થગિત રહેશે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સિંધુ જળસંધિ પર ભારતની સ્થિતિ સુસંગત છે.
1: India's position on the Indus Waters Treaty.
2: सिंधु जल संधि पर भारत का रुख पहले की तरह स्पष्ट है. पाकिस्तान के लगातार सीमा पार आतंकवाद को मदद देने के जवाब में सिंधु जल संधि को रोक दिया गया था. पाकिस्तान को विश्वसनीय तरीके से सीमा पार आतंकवाद को मदद देना बंद करना पड़ेगा.
0: તિસ્તા નદી વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રોજેક્ટ્સ માટે ભારતની વિકાસ સહાય પર પરસ્પર સંમત થયેલા રોડમેપ પર આધારિત છે, જેની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે.
2: बांग्लादेश में परियोजनाओं के लिए भारत की विकास सहायता आपसी सहमति से तय किए गए रोड मैप पर आधारित है. इसकी नियमित रूप से समीक्षा की जाती है. तीस्ता नदी प्रोजेक्ट पर हमारे विचार पहले ही बांग्लादेश को बता दिए गए हैं. तीस्ता मुद्दे पर अपने समग्र दृष्टिकोण में हम इससे जुड़े सभी घटनाक्रमों को ध्यान में रखेंगे.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં તોતાપુરી કેરીના ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોની તપાસ કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ ઉચ્ચસ્તરીય નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીની તાજેતરની આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન ખેડૂતોએ તોતાપુરી કેરીના ભાવમાં ઘટાડા અંગે જાણ કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે કેરીના ઉત્પાદકોને ટકાઉ ટેકો પૂરો પાડવા, મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા અને ક્ષેત્રમાં મૂલ્ય વર્ધન, નિકાસ, રોકાણ અને રોજગાર માટે નવી તકો ઉભી કરવા માટે યોગ્ય પગલાં લેવાશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે ભારત એક વર્ષમાં $1 ટ્રિલિયનના નિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગ પર છે, જેમાં પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક નિકાસનો લગભગ 15% હિસ્સો નોંધાઈ ચૂક્યો છે. નવી દિલ્હીમાં વેપાર બોર્ડની બેઠકને સંબોધતા શ્રી ગોયલે નોંધ્યું કે આ માટે માલસામાનની નિકાસ લગભગ $440 અબજ વધીને $530 અબજ અને સેવાઓની નિકાસ લગભગ $421 અબજ વધીને $470 અબજ થવાની સંભાવના છે. શ્રી ગોયલે ભાર મૂક્યો કે સરકાર સ્થાનિક વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈને નિકાસ તકો, દસ્તાવેજીકરણ અને બજાર પ્રવેશ અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લાઓમાં પ્રશિક્ષિત નોડલ અધિકારીઓની નિમણૂક કરશે. તેમણે ઉમેર્યું કે 38 વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારોએ ભારતીય નિકાસ માટે નવી તકો ખોલી છે, જે ભારતની નિકાસને વેગ આપવામાં મદદ કરશે. પંચાયતીરાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતીરાજ મંત્રીઓની કાર્યશાળાનું આયોજન કર્યું, જેથી 16મા નાણાપંચની ભલામણો પર ચર્ચા કરી શકાય. મંત્રાલયે માહિતી આપી હતી કે 16મા નાણાપંચ હેઠળ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 4,35,236 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે, જેમાં 15મા નાણાપંચ હેઠળ 5 વર્ષની ફાળવણી કરતાં લગભગ 84% વધારો દર્શાવે છે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી રાજીવ રંજનસિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 16મા સત્તાના પંચે પંચાયતો માટે 80% મૂળભૂત અનુદાન અને 20% કામગીરી આધારિત અનુદાનનો પ્રસ્તાવ

0: મૂક્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ સંપાદન પરિષદે સંરક્ષણ દળોની યુદ્ધ સજ્જતા વધારવા માટે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારતીય સેના માટે માનવરહિત હવાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ સિસ્ટમ, આકાશ તારંગ, મેઇન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, મધ્યમ રેન્જ સપાટીથી હવા મિસાઇલ શસ્ત્ર પ્રણાલી, ખૂબ જ ટૂંકી રેન્જની હવાઈ સંરક્ષણ પ્રણાલી, ટેન્કો માટે સક્રિય સુરક્ષા પ્રણાલી અને જેટ આધારિત કામિકાજ ડ્રોન સિસ્ટમની ખરીદી માટે આ પ્રસ્તાવોને મંજૂર કરાયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી આકાશ તારંગ સૈન્ય રચનાઓને અસરકારક સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્ર સરકારે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ BMS, ઇપોક IIN અને લોસીગી એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. એપ્લિકેશનોનો ઉપયોગ ઈ રિક્ષા સહિતના ઈ વાહનોને દૂરસ્થ રીતે અક્ષમ કરવાના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એપ સ્ટોર્સને દૂર કરવાનો આદેશ અપાયો છે. તેમાં કહેવાયું છે કે સુરક્ષા ચિંતાઓ અને દુરૂપયોગની શક્યતાને કારણે આ નિર્ણય લેવાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ BARC ને ટેલિવિઝન રેટિંગ નીતિ 2026 હેઠળ તેનું લાયસન્સ રિન્યૂ ન થાય ત્યાં સુધી સમાચાર અને બિનસમાચાર શૈલીઓ બંનેમાં ટેલિવિઝન રેટિંગ પ્રકાશિત કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી રેટિંગ સંસ્થા લાયસન્સ રિન્યૂ કરાવે નહીં અને મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા નિયમનકારી માળખાનું સંપૂર્ણપણે પાલન કરતું હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી આ નિર્દેશ BARC ની રેટિંગ કામગીરીને રદ કરે છે. આજે સવારે સત્તાવાર રીતે શરૂ થયેલી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા નુનવાન, પહલગામ અને બાલતાલ એમ બંને રૂટ પરથી સરળતાથી આગળ વધી રહી છે. બેઝ કેમ્પથી નીકળેલા હજારો યાત્રાળુઓ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ વચ્ચે મુશ્કેલ માર્ગો પર ટ્રેકિંગ કરી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: હજારો કી તાદાદ મેં યાત્રી ઇસ સમય ધાર્મિક ઉત્સાહ કે સાથ પવિત્ર ગુફા મેં ભગવાન શિવ કે આશીર્વાદ લેને ઓર શિવલિંગ કે દર્શન કરને કે લિયે આગે બઢ રહે હૈ. યાત્રા કે દોનો રાસ્તો પર યાત્રીઓ કો પાણી, ભોજન ઓર વિશ્રામ સ્થળ ઉપલબ્ધ કરાયે ગયે હૈ તાકી ઇસ કઠિન યાત્રા કે દૌરાન ઉનકી સુવિધા ઓર સુરક્ષા સુનિશ્ચિત કી જા સકે. ઉત્સાહિત યાત્રીઓ ને સુવિધાઓ ઓર વ્યવસ્થાઓ કી સકારાત્મક પ્રશંસા કી હૈ. ઇસ બીચ આજ સુબહ જમ્મુ કશ્મીર પ્રશાસન ને એક એડવાઇઝરી જારી કરકે યાત્રીઓ સે નિવેદન કિયા હૈ કી વો કેવલ અપની પંજીકૃત તિથિ પર હી યાત્રા કા આરંભ કરે. આકાશવાણી સમાચાર કે લિયે શ્રીનગર સે રેશ વાક્ષા.
0: કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતના સમગ્ર શાસનના અભિગમ હેઠળ વિવિધ વ્યક્તિગત અને સંસ્થાકીય ક્ષમતાઓના સંકલનની જરૂરિયાત છે. જ્યાં સંસ્થાઓ અને વ્યવસાયિકો સામાન્ય રાષ્ટ્રીય લક્ષ્યો તેમની સંબંધિત શક્તિઓ અને કુશળતાનું યોગદાન આપે છે. મંત્રીએ નવી દિલ્હીમાં ડેવલપમેન્ટ ઓફ એસ્પિરેશન નોલેજ સેક્શન એન્ડ હારમની દક્ષના ત્રીજા તબક્કાના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી. ફૂટબોલના ફિફા વિશ્વકપમાં યુએસના આર્લિંગ્ટન ખાતે રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે રાત્રે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત મુકાબલો રમશે, જ્યારે આર્જેન્ટિનાના મિયામી ગાર્ડન્સ ખાતે કાર્બોવર્ડે સામે ટકરાશે. આવતીકાલે સવારે કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના વચ્ચે મેચ રમાશે. અગાઉ આજે સવારે કેનેડાના વાનકુવરમાં રાઉન્ડ ઓફ 32માં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0 હરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ BMS, ઇપોક IIN અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.